96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. સવારના 6 થવા જાય છે. થોડી ક્ષણોમાં સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આજે સાંભળશો અનુકૂળતા, આ વિષય પર વેદાંગ દવેનો વાર્તાલાપ.
1: જીવનના ગહન અનુભવોના ક્ષેત્રમાં લાગણીઓ અને પસંદગીઓની એક જટિલ રચના છે જે આપણી મુસાફરીને માર્ગદર્શન આપે છે. આ સંરચનાના કેન્દ્રમાં અમને અનુકૂળતાની રસપ્રદ વિભાવના મળે છે જે પરિચિતતા અને અનુમાનિતતાનું અભયારણ્ય છે. તેમ છતાં તે તેની સરહદોની બહાર સાહસ કરવાની નિરંતર હિંમત કરતું જ રહે છે અને આ જ પ્રક્રિયા દરમિયાન આપણે ઘણીવાર આપણા અસ્તિત્વના સાચા રસને પામી લઈએ છીએ. ગુજરાતી સાહિત્યની દુનિયામાં આ અનુકૂળતાનું અત્યંત કુશળ રીતે અન્વેષણ કરવામાં આવ્યું છે જે અજ્ઞાતતામાં પગ મૂકવાની પરિવર્તનશીલ શક્તિને ઉજાગર કરે છે. આપણા પ્યારા પ્રખ્યાત ગુજરાતી લેખક શ્રી પન્નાલાલ પટેલની કૃતિઓમાં આપણને તેમના અનુકૂળતાના અજાણ્યા પાણીમાં પોતાના ઉત્કૃષ્ટ ચિત્રણ સાથે વિચારોના વહાણોને હંકારતા જોવા મળે છે. માનવીની ભવાઈ સામાજિક ધોરણો અને અપેક્ષાઓની ઝીણવટપૂર્વક તપાસ કરે છે.

0: વ્યક્તિઓના અનુકૂળતા પહેલાના સ્તરોનું નિરૂપણ કરે છે, કારણ કે તેઓ પરંપરાગતતાના બંધનોમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે. અહીં વ્યક્તિગત વિકાસની અનિશ્ચિતતાઓને સ્વીકારવા સામે આરામદાયક છે તેની મર્યાદાઓમાં રહેવાની કિંમત. પ્રેરણાની દીવાદાંડીમાં શ્રી ઉમાશંકર જોશીજી જેવા મહાન કવિઓ આપણને મળે છે, જેઓ પોતાની પંક્તિઓ દ્વારા આપણને વણ શોધાયેલાને શોધવા માટે ઇશારો કરે છે. જોશીજીની કવિતાઓ ઘણીવાર ગહન લાગણીઓ અને ચિંતનોને ઉત્તેજિત કરે છે. વાચકો તેમની અનુકૂળતાઓ પર વિચાર કરવા આવકારે છે. તેમના શબ્દો સ્વયં લાદવામાં આવેલી મર્યાદાઓમાંથી મુક્તિની ઝંખના સાથે પડઘો પાડે છે. નિયમિતતાના માનસિક બંધનો મુક્ત થાઓ, કારણ કે અજાણ્યામાં તમારો આત્મા ચમકશે. આગળ એક પગલું ભરો, નવીનતાને સ્વીકારો. તમે શું કરી શકો છો તેની ઊંડાઈ શોધો અને તેની ઊંચાઈ શોધો. આવી પંક્તિઓ અનુકૂળતા એટલે કે કમ્ફર્ટ ઝોનની આગળ વધવાના સારને સમાવિષ્ટ કરે છે. એવો વિચાર કે જેઓ અજાણ્યામાં સાહસ કરવાની હિંમત કરે છે, તેઓની વૃદ્ધિ અને સ્વશોધની રાહમાં જુએ છે. આપણા પોતાના જીવનમાં કમ્ફર્ટ ઝોન તે સલામતી અને નિશ્ચિતતાની જગ્યા તરીકે પ્રગટ થાય છે. અનુકૂળતા તે છે જ્યાં આપણે નિયંત્રણમાં અનુભવીએ છીએ, પરિવર્તનના અણધાર્યા પવનોથી સુરક્ષિત છીએ. તેમ છતાં તે એક એવી જગ્યા છે જ્યાં સ્થિરતા અને આત્મસંતુષ્ટતાના મૂળ લઈ વિકસિત થઈ શકે છે. સમગ્ર બ્રહ્માંડ આપણને હંમેશા એમ જ દર્શાવે છે કે આ જ અસ્વસ્થતામાં પગ મૂકવાની ક્ષણો છે. પછી ભલે તે સપનાની શોધમાં હોય કે પોતાના સાચા સ્વને સ્વીકાર કરવાની હોય, જે આપણા ભાગ્યને આકાર આપે છે. જીવનની ભૂલભુલામણી ભરી પંક્તિઓમાં આપણને માત્ર વાર્તાઓ અને છંદો જ નહીં, પરંતુ માનવીય સ્થિતિને પ્રતિબિંબિત કરતા અરીસાઓ પણ જોવા મળે છે. અમે કાલ્પનિક પાત્રો અને કવિતાઓની કલમોના જીવનમાં પ્રતિબિંબિત કમ્ફર્ટ ઝોન સાથેની અમારી પોતાની લડાઈઓ જોઈએ છીએ. અમને યાદ કરવામાં આવે છે કે જ્યારે કમ્ફર્ટ ઝોન આશ્વાસન આપે છે ત્યારે જાદુ થાય છે. જ્યારે આપણે તેની બહાર કષ્ટદાયક યાત્રા પર આગળ વધવાની હિંમત ધરાવીએ છીએ અને ઘણા જ મનોમંથનો પછી આ જ વિચારો અને ક્રિયાઓને અમલમાં લાવીએ છીએ, તે ત્યાં છે જ્યાં હૃદય અને મનના અજાણ્યા પ્રદેશોમાં કે આપણે વિકાસ, સ્થિતિસ્થાપકતા અને આપણા પોતાના અસ્તિત્વની અમર્યાદ ક્ષમતાઓનો ખજાનો શોધી કાઢીએ છીએ. તો આ જીવને જે જીવન મળ્યું છે તેને જીવવા યોગ્ય બનાવીએ, માત્ર અનુકૂળતાઓથી જ નહીં પરંતુ તેની પરે અનંત આકાશમાં પ્રવાસ કરીએ. અનુકૂળતામાં આપણી મહેનતનો પ્રતિસાદ સાંભળીએ.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અનુકૂળતા, આ વિષય પર વેદાંગ દવેનો વાર્તાલાપ. આ સાથે આજનો અમૃતધારા કાર્યક્રમ સમાપ્ત થયો.

0: इस कार्यक्रम का शेष भाग आप सुन पाएंगे समाचार के बाद।
1: नमस्कार, आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार करण मकवाणा वांचे छे। मुख्य समाचार। सरकारी सेवामां पारदर्शक प्रामाणिक अने संवेदनशील बनीने नागरिकोनी सेवा करवा कृषि विभागना नवनियुक्त अधिकारीओने कृषिमंत्री जीतू वाघाणीनी अपील। पूर राहत सहाय हेठळ सूरत शहेरना 6 તાલુકામાં 3,700થી વધુ અસરગ્રસ્તોને 7.20 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવાઈ। રાજકોટમાંથી અંદાજે 1.5 કરોડ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ। ઊંઝાના જીરુ અને વરિયાળીને મળ્યો પ્રતિષ્ઠિત GI ટેગ। અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે આજે નેત્રોત્સવ વિધિ, ભગવાન સોનાવેશ ધારણ કરશે। અને બર્મિંગહામમાં આજની મેચ સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની એક દિવસીય શ્રેણીનો આજથી આરંભ। સમાચાર વિગતવાર। સરકારી સેવામાં પારદર્શક, પ્રામાણિક અને સંવેદનશીલ બનીને નાગરિકોની સેવા કરવા નવનિયુક્ત અધિકારીઓને કૃષિમંત્રી જીતુ વાઘાણીએ અપીલ કરી છે। કૃષિ વિભાગ હસ્તકના નવનિયુક્ત 24 અધિકારીઓને નિમણૂક પત્રો એનાયત કરતા કૃષિમંત્રીએ આ અપીલ કરી। નિમણૂક પત્રો એનાયત થયા તેમાં 8 નાયબ પશુપાલક નિયામક, 2 મત્સ્ય અધિકારી અને

0: ને 14 બાગાયત સુપરવાઇઝરનો સમાવેશ થાય છે.
1: સીધો કોઈ લાભાર્થી અથવા તો કોઈ રજૂઆત કરવા આવે ત્યારે એમને પહેલા એટેન્ડ કરવાનો પણ મને એવું લાગે છે કે લક્ષ આપ રાખો તો વધારે આપને આશીર્વાદ પણ મળશે અને દરેક યોજનામાં પરિણામ દેખાય, દરેક લાભાર્થીના ચહેરા પર સંતોષ દેખાય, દરેક નિર્ણયમાં જનહિત દેખાય, દરેક કાર્યમાં પારદર્શિકતા દેખાય, આ અપેક્ષા કે મિત્રો તમારી બધાની જે યુવાન પેઢી છે એમની પાસે રાખીએ છીએ.
0: સુરત શહેરના 6 તાલુકામાં અસરગ્રસ્તોને કુલ 7,20,00,000 રૂપિયાથી વધુની આર્થિક સહાયની ચૂકવણી કરવામાં આવી છે. ગઈકાલ સુધીમાં 3,715 અસરગ્રસ્ત લાભાર્થીઓને 84,00,000થી વધુની આર્થિક સહાય પેટે કેશ ડોલ્સ તેમજ ઘરવખરી નુકસાનીની સહાય ચૂકવવામાં આવી છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં હજુ પણ સર્વેની કામગીરી ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આગામી 17મી તારીખે રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાશે. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત 26.80 કરોડના ખર્ચે સ્ટેશનનો પુનર્વિકાસ કરાયો છે, જેમાં સ્ટેશન ભવનના વિકાસ માટે 11.81 કરોડ અને ફૂટ ઓવરબ્રિજ નિર્માણ માટે 14.99 કરોડની રકમનો ખર્ચ કરાયો છે. સ્ટેશન પર મહિલા અને પુરુષો માટે અલગ અલગ એરકન્ડિશન, પ્રતીક્ષાલય અને આધુનિક વીઆઈપી રૂમ સહિતની અદ્યતન સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ધોરણ 10 પછીના ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની ફાળવણી કરવામાં આવી. ગઈકાલથી થયેલી પ્રવેશ ફાળવણીમાં 30,000 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો છે. વિદ્યાર્થીઓએ પ્રવેશ 17 જુલાઈ સુધી નિશ્ચિત કરવાનો રહેશે. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની 19,000 અને ખાનગી કોલેજોની 11,000 બેઠકો માટે આ પ્રવેશ ફાળવાયો છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા ઓએમઆર સીટ્સ અને ઉમેદવારો માટે રેકોર્ડ કરેલા જવાબોને સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જાહેર કર્યા છે. એજન્સીએ જણાવ્યું કે ઉમેદવારો તેમના એપ્લિકેશન નંબરની સાથે લોગઇન કરી તેમના ચિહ્નિત જવાબોની તુલના કરી શકે છે. છોટાઉદેપુરમાં સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને સંખેડા તાલુકાની સાર્વજનિક કન્યા વિદ્યાલયની વિશેષ મુલાકાત લીધી. તેમણે શાળાની વિદ્યાર્થિનીઓ સાથે સંવાદ સાધી તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થિનીઓને પ્લાન્ટેબલ પેન્સિલનું વિતરણ કરાયું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વૃક્ષ વંદના કાર્યક્રમ યોજાયો. મોડાસા કેળવણી મંડળની વિવિધ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને મોડાસાના ધારાસભ્ય વિભુસેજી પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી પરમારે આ મુજબ જણાવ્યું.
2: લગભગ 1,000 બાળકોની આસપાસ દરેકને એક એક વૃક્ષ આપવામાં આવ્યું છે અને એ બાળક એના ઘરે આ વૃક્ષ પૂછે છે. એવી જ રીતે બીજી બાજુમાં કનાર સ્કૂલ છે, એમાં પણ 600-700 બાળકોને આ એક એક વૃક્ષ આપવામાં આવ્યું છે. એટલે આમ કુલ 1,800-1,900 વૃક્ષોનું વાવેતર દરેક ઘરે થશે અને આ વૃક્ષો આ બાળકો ઉછેરશે એવો અમને પૂરો વિશ્વાસ છે.
0: રાજકોટમાં વીજ ચોરી પકડવા વીજતંત્ર દ્વારા તપાસ અભિયાન આરંભાયું છે, જે અંતર્ગત રાજકોટમાં પશ્ચિમ ગુજરાત વીજ વિતરણ કંપની દ્વારા વીજ તપાસ દરમિયાન 1.48 કરોડની વીજ ચોરી ઝડપાઈ છે. આ દરમિયાન 3,595 વીજ જોડાણની તપાસ હાથ ધરાઈ હોવાનું પીજીવીસીએલના અધિકારી તપન વોરાએ જણાવ્યું હતું.
3: અમે આશરે રહેણાંક, કોમર્શિયલ અને વિવિધ પ્રકારના ટેરિફના 3,595 જેટલા વીજ જોડાણોને તપાસ કરવામાં આવી અને તેમાં 364 વીજ જોડાણોમાં કોઈ ને કોઈ પ્રકારની ગેરરીતિ માલુમ પડે એટલે એ ગેરરીતિના અનુસંધાને 148.87 લાખ એટલે લગભગ 1.5 કરોડ રૂપિયા જેવી પાવર ચોરીના વિવિધ બિલો આપવામાં આવેલા. આમ જનતાને નમ્ર નિવેદન છે, સ્માર્ટ મીટરનો ઉપયોગ પણ લાવો અને વીજ ચોરીના દૂષણમાંથી મુક્ત.
0: આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. રાજ્યભરમાં નહિવત વરસાદ વચ્ચે અત્યાર સુધી રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 25% વરસાદ નોંધાયો છે. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 65% જેટલો જળસંગ્રહ થયો છે, તો 10 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. ચોમાસા દરમિયાન ડૂબી જવાની ઘટનાઓ અટકાવવા વલસાડ જિલ્લામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે, જે અંતર્ગત જિલ્લાની તમામ નદીઓ, દરિયા કિનારા, તળાવો, નહેરો, ચેકડેમ, જળાશયો અને પિકનિક સ્પોટ પર લોકોના પ્રવેશ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ દક્ષિણ પશ્ચિમ દિશામાં

0: પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. મહેસાણાના ઊંઝાના જીરુ અને વડિયારીને સત્તાવાર રીતે ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ એનાયત કરાયો છે. એશિયાના સૌથી મોટા મસાલા બજાર ગણાતા ઊંઝા માર્કેટયાર્ડના ઊંઝા જીરા અને ઊંઝા વડિયારીને જીઆઈ ટેગ મળતા વૈશ્વિક બજારમાં તેની પહોંચ વધશે અને ખેડૂતોને પણ આનો લાભ મળશે. સાથે જ તેની વિશ્વસનીયતામાં પણ વધારો થશે તેમ માર્કેટ યાર્ડના ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું હતું.
1: જીરુની ગ્લોબલ જીઆઈ ટેગ મળવાથી એની બહારની વિશ્વસનીયતા એમાં પણ વધારો થશે. એના જે ભાવ છે ઓરિજિનલ ટેગ સાથેનો માલ હોય તો એમાં 20-30% ભાવ વધારો પણ મળતો હોય છે. જીઆઈ ટેગ મળવાથી એનો દુરુપયોગ અથવા તો જે લોકો જીરાનો વેપાર કરે છે ઊંઝા જીરાના નામેથી એમાં કોઈ પણ મિલાવટ કે એમાં કોઈ ક્વોલિટીમાં પણ કોન્શિયસનેસ આવશે અને એનાથી સમગ્ર તૈયાર રીતે જોઈએ તો વેપાર પણ વધશે.
0: અમદાવાદમાં રથયાત્રા પૂર્વે આજે ભગવાનની નેત્રોત્સવ પૂજા, ધ્વજારોહણ અને

0: ઊંઝા જીરાના નામેથી, એમાં કોઈ પણ મિલાવટ કે એમાં કોઈ ક્વોલિટીમાં પણ કોન્શિયસનેસ આવશે અને એનાથી સમગ્ર તૈયારી તે જોઈએ તો વેપાર પણ વધશે.
1: અમદાવાદમાં રથયાત્રા પૂર્વે આજે ભગવાનની નેત્રોત્સવ પૂજા, ધ્વજારોહણ અને સંત સન્માન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી સહિતના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. સાંભળીએ એક અહેવાલ.
2: ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે આજ વહેલી સવારથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીની મંદિરના ગર્ભગૃહમાં રત્નવેદી પર પ્રતિષ્ઠાની વિધિ શરૂ કરાઈ છે. ત્યારબાદ નેત્રોત્સવ પૂજન વિધિ, ધ્વજારોહણ અને મહાઆરતી થશે. સવારે 11 વાગે સાધુ સંતો માટેનો ભંડારો અને વસ્ત્રદાન સમારંભ યોજાશે, જ્યારે આવતીકાલે સવારે ભગવાન શ્રીનો સોના વેશમાં શણગાર અને ગજરાજોની પૂજાવિધિ કરાશે. ત્યારબાદ મંદિરના પ્રાંગણમાં રથ પ્રતિષ્ઠા થશે. બપોરે રથ પૂજન અને આરતી તેમજ સાંજે 8 વાગે વિશિષ્ટ પૂજા સંધ્યા આરતી કરાશે. હંસિની વાજા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
1: ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની ઓડીઆઈ શ્રેણીનો આજથી આરંભ થઈ રહ્યો છે. બર્મિંગહામના એજબેસ્ટન ખાતે આજે ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગે આ મેચ રમાશે. ભારતીય ટીમને મજબૂત બનાવવા માટે બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં પરત ફર્યા છે, જ્યારે ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ પરત ફર્યા છે. સુરતના અઠવા લાઇન્સ ખાતે કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી ભર્યો ઇમેલ મળતા પોલીસે તપાસ હાથ ધરી. પ્રાથમિક માહિતી અનુસાર ઘટના સ્થળેથી કશું વાંધાજનક મળી આવ્યું નથી. પોલીસે ઇમેલ કરનારની તપાસ શરૂ કરી છે. ભરૂચની દહેજ જીઆઈડીસી ખાતેની એક કંપનીમાં ભીષણ આગ લાગી હતી. કંપનીમાં નવી પ્રોડક્ટ માટેની ટ્રાયલ દરમિયાન સોલ્વન્ટના જથ્થામાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે અગ્નિશમન દળોએ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. ઘટના સમયે કંપનીમાં હાજર 10 જેટલા કામદારો બહાર નીકળી જતા કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સરકારી સેવામાં પારદર્શક, પ્રામાણિક અને સંવેદનશીલ બનીને નાગરિકોની સેવા કરવા કૃષિ વિભાગના નવનિયુક્ત અધિકારીઓને કૃષિમંત્રી જીતુ વાઘાણીની અપીલ. પૂર રાહત સહાય હેઠળ સુરત શહેરના 6 તાલુકામાં 3,700થી વધુ અસરગ્રસ્તોને 7.20 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવાઈ. રાજકોટમાંથી અંદાજે 1.5 કરોડ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ. ઊંઝાના જીરુ અને વરિયાળીને મળ્યો પ્રતિષ્ઠિત જીઆઈ ટેગ. અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે આજે નેત્રોત્સવ વિધિ, ભગવાન સોના વેશ ધારણ કરશે. અને બર્મિંગહામમાં આજની મેચ સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની એક દિવસીય શ્રેણીનો આજથી આરંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આ કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
4: જી,
3: આ KYC અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
4: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર KYC અપડેટ કરાવવું જોઈએ.
3: પણ એ કેવી રીતે થશે?
4: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે ATM કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે BC પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
3: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
4: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને KYC અપડેટ કરાવી શકો છો.
3: બસ
4: બસ,
3: સમજી ગયો.
4: તમારું KYC અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
5: RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
6: आइए सुनते हैं कार्यक्रम भूले बिसरे गीत का शेष भाग.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતીય કાપડનો વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સ 2026નો આજથી નવી દિલ્હીમાં આરંભ. એપ્રિલથી જૂન દરમિયાન ભારતની કુલ નિકાસ 232 અબજ યુએસ ડોલરથી વધુ રહેવાનો અંદાજ. પશ્ચિમ બંગાળમાં માછીમારી ટ્રોલર પલટી જતા 9 માછીમારોના મોત અને 6ની શોધખોળ ચાલુ. નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા, ઓએમઆર શીટ્સ અને ઉમેદવારોના જવાબો વેબસાઇટ પર જાહેર. હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની શિપિંગ પર ફરીથી અમેરિકાની નાકાબંધી. અને ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આજે પહેલી વન ડે મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે રમશે. સમાચાર વિગતવાર. ભારતનો સૌથી મોટો વૈશ્વિક કાપડ કાર્યક્રમ ભારત ટેક્સ 2026 આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતેથી શરૂ થઈ રહ્યો છે. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 5F વિઝન, ફાર્મ ટુ ફાઇબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેનથી પ્રેરિત ભારત ટેક્સ 2026નો ઉદ્દેશ્ય ટેક્સટાઇલ મૂલ્ય શૃંખલામાં વ્યવસાય, રોકાણ, સોર્સિંગ, નવીનતા, નીતિ સંવાદ અને વ્યૂહાત્મક ભાગીદારી માટે એક અગ્રણી પ્લેટફોર્મ તરીકે વિકસિત થવાનો છે. આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન ભારતની કુલ નિકાસ 232 અબજ યુએસ ડોલરથી વધુ હોવાનો અંદાજ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 11.37% વધારો દર્શાવે છે. સાંભળીએ એક અહેવાલ.
1: वाणिज्य और उद्योग मंत्रालय के अनुसार इस वर्ष जून में कुल निर्यात 73 अरब 45 करोड़ डॉलर रहने का आकलन है. इन आंकड़ों के आधार पर पिछले वर्ष के इस महीने के मुकाबले निर्यात में 9.48% की वृद्धि दर्ज की गई. जून में वस्तुओं के निर्यात में तेजी मुख्य रूप से हीरे और जवाहरात, इंजीनियरिंग सामान, जैविक और अजैविक

0: सायन, इलेक्ट्रॉनिक वस्तुएं और चावल में देखी गई। इलेक्ट्रॉनिक सामान का निर्यात पिछले वर्ष के जून में 4 अरब 14 करोड़ अमरीकी डॉलर से बढ़कर इस वर्ष जून में 4 अरब 93 करोड़ डॉलर हो गया और इस तरह लगभग 19% की वृद्धि दर्ज की गई। मंत्रालय ने बताया कि इस वर्ष जून में वस्तुओं और सेवाओं का कुल आयात 88 अरब 76 करोड़ डॉलर होने का अनुमान है। ये पिछले वर्ष की इसी अवधि के मुकाबले 26% अधिक है। अमरीश की रिपोर्ट के साथ समाचार कक्ष से आनंद पाठक।
1: ભારત અને જાપાને મુક્ત અને નિયમો આધારિત હિન્દ પ્રશાંત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો. જાપાનના ટોક્યોમાં યોજાયેલા 8મા સંરક્ષણ નીતિ સંવાદ દરમિયાન બંને દેશોએ પ્રવર્તમાન પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા વાતાવરણ પર વ્યાપક ચર્ચા કરી હતી. સાંભળી અમારા સંવાદદાતા શક્તિસિંહનો અહેવાલ.
2: वार्ता में पिछली बैठक के बाद रक्षा सहयोग में हुई प्रगति की समीक्षा की गई. दोनों देशों ने रक्षा उद्योग, नई तकनीक, साइबर सुरक्षा, अंतरिक्ष और अन्य उभरते क्षेत्रों में सहयोग बढ़ाने पर भी चर्चा की. बैठक में सैन्य आदान प्रदान, संयुक्त मुख्यालयों के बीच सहयोग, समुद्री सहयोग, रक्षा अभ्यास, क्षमता निर्माण, रक्षा उपकरण और प्रौद्योगिकी, विशेष रूप से समुद्री प्रौद्योगिकी तथा संस्थागत सहयोग की भी समीक्षा की गई. रक्षा सचिव राजेश कुमार सिंह ने भारत के रक्षा क्षेत्र में जापान के सहयोग की सराहना की. उन्होंने भारत जापान विशेष सामरिक और वैश्विक साझेदारी के अंतर्गत व्यवहारिक सहयोग बढ़ाने पर बल दिया. इससे पहले रक्षा सचिव ने जापान के रक्षा मंत्री शिंजीरो कोइजमुनी से मुलाकात की. उन्होंने रक्षा मंत्री राजनाथ सिंह की ओर से शुभकामनाएं दी.
1: આ મહિનાની શરૂઆતમાં પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ગુમ થયેલ એક માછીમારી ટ્રોલર બંગાળની ખાડીમાં પલટી ગયેલી હાલતમાં મળી આવી છે, જેમાં 9 માછીમારોના મૃત્યુની પુષ્ટિ થઈ છે અને 6 અન્ય હજુ પણ ગુમ છે. આ ટ્રોલર 2 જુલાઈના રોજ 15 માછીમારો સાથે શંકરપુર દરિયાઈ બંદરથી નીકળ્યું હતું. મૃતદેહોને દક્ષિણ 24 પરગણા જિલ્લાના સીતારામપુર લાવવામાં આવ્યા છે. રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાજેશ મહેતોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શોકગ્રસ્ત પરિવારો સાથે ઊભી છે અને ખાતરી આપી છે કે ડીએનએ ઓળખ અને કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી મૃતદેહો સોંપાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ દરેક મૃતકના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલો માટે 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. વિયેતનામના ફુકોક ટાપુ પર સ્પીડબોટ અકસ્માતમાં માર્યા ગયેલા 15 ભારતીય પ્રવાસીઓના પાર્થિવ દેહને સ્વદેશ પરત લવાયા છે. વિયેતનામમાં ભારતીય દૂતાવાસે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે પાર્થિવ અવશેષો હોચી મિન સિટીથી વિયેતનામ એરલાઇન્સથી ફ્લાઇટ દ્વારા મુંબઈ પહોંચ્યા હતા. આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુની રાજ્ય સરકારો પાર્થિવ દેહને તેમના સંબંધિત રાજ્યોમાં તેમના અંતિમ સ્થળો સુધી પહોંચાડવાનું સંકલન કરશે. વિયેતનામના ફુકોક ટાપુ પર 32 ભારતીય પ્રવાસીઓ અને 4 સ્થાનિક ક્રૂ સભ્યોને લઈ જતી એક સ્પીડબોટ પલટી ગઈ હતી, જેમાં 15 પ્રવાસીઓના મોત થયા હતા. બચી ગયેલા 16 લોકો પણ ભારત પરત ફર્યા છે અને એક પ્રવાસી હજુ પણ વિયેતનામમાં હોસ્પિટલમાં દાખલ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsnr.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા OMR શીટ્સ અને ઉમેદવારો માટે રેકોર્ડ કરેલા જવાબોને સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જારી કર્યા છે. એજન્સીએ જણાવ્યું હતું કે ઉમેદવારો તેમના એપ્લિકેશન નંબરની સાથે લોગિન કરી તેમના ચિહ્નિત જવાબોની તુલના કરી શકે છે. જો ખોટા જવાબ સામે ઉમેદવારો પ્રશ્ન પસંદ કરી શકે છે અને તેમના દાવાઓ કરેલા વિકલ્પ પર ટીક કરી શકે છે અને 200 રૂપિયાની નોન રિફંડેબલ પ્રોસેસિંગ ફી ચૂકવીને પડકારો સબમિટ કરી શકે છે. એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે જો પડકાર માન્ય રાખવામાં આવે તો ફી પરત કરવામાં આવશે. OMR ચેલેન્જ સુવિધા આ મહિનાની 15મી તારીખ સુધી ઉપલબ્ધ રહેશે. ભારતે અફઘાન પરત ફરનારાઓની આશ્રય અને પુનર્વસન જરૂરિયાતોને ટેકો આપવા માટે અફઘાનિસ્તાનના શરણાર્થીઓ અને પ્રત્યાવન મંત્રાલયને તંબુ સોંપ્યા છે. વિદેશ મંત્રાલયની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ પગલું અફઘાનિસ્તાનના લોકોને ભારતની સતત માનવતાવાદી સહાયનો એક ભાગ છે. ભારતે 2028-29 કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ UNSCના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટણી માટે સત્તાવાર રીતે ઝુંબેશ શરૂ કરી દીધી છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય ખાતે ભારતની ઉમેદવારીનો પ્રારંભ કરતા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે
3: શાંતિ રક્ષા આંતરરાષ્ટ્રીય શાંતિ ઓર સુરક્ષા બનાએ રખને કા એક મહત્વપૂર્ણ માધ્યમ રહી હૈ. ભારતને ઇસ જિમ્મેદારી કે નિર્વહન મે હમેશા અગ્રણી ભૂમિકા નિભાઈ હૈ. અબ તક ભારતને વિશ્વભર મે લગભગ 50 શાંતિ મિશનો મે

0: लगभग 3 लाख शांति रक्षकों की तैनाती की है। वर्तमान में भारत के 4,300 शांति रक्षक 11 सक्रिय शांति मिशनों में से 10 मिशनों में अपनी सेवाएं दे रहे हैं।
1: अक्रॉस 10 ऑफ द 11 एक्टिव मिशंस।
2: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની શિપિંગ પર ફરીથી નાકાબંધી કરશે અને દરિયાઈ સુરક્ષાના ખર્ચને આવરી લેવા માટે વ્યૂહાત્મક જળમાર્ગ દ્વારા પરિવહન કરતા કાર્ગો પર 20% ચાર્જ લાદશે। ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે આ નાકાબંધી ફક્ત ઈરાની જહાજો અને ઈરાન સાથે વેપાર કરતા જહાજો પર લાગુ થશે।
3: अमरीका ने कहा है कि उसने रात भर ईरान के कई सैन्य ठिकानों पर हमले किए। इनमें वायु रक्षा प्रणालियों, तटीय रडार केंद्र, मिसाइल और ड्रोन ठिकाने तथा छोटे नौसैनिक पोत शामिल हैं। अमरीका का कहना है कि इस अभियान में पहली बार एक तरफा हमला करने वाले समुद्री ड्रोन का भी इस्तेमाल किया गया। अमरीका के अनुसार ये कार्यवाही ईरान द्वारा वाणिज्यिक जहाजों पर किए गए हमले के जवाब में की गई।
2: हवामान विभागे आज बिहार ओडिशा में भारेथी भारे वरसाद की आगाही करी छे। ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ આજે બર્મિંગહામના એચબીસ્ટેન ખાતે 3 મેચની શ્રેણીની પહેલી વન ડે મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે રમશે। આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે। અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા।
4: આજના વિવિધ અખબારોમાં અલગ અલગ સમાચારો હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે। સંદેશની હેડલાઇન છે, હોર્મુઝને અમે ચલાવીશું, રક્ષક બની 20% ટેક્સ વસૂલીશું ટ્રમ્પ। દિવ્ય ભાસ્કર લખે છે, મોંઘવારી 4.38%, ઓગસ્ટમાં વધી શકે છે વ્યાજદરો, હોમ ઓટો લોન મોંઘી થશે। હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે, ગિરનાર પર્વત પર બનેગી ચેકપોસ્ટ, સુરક્ષા કે લીએ ટ્રેકર હોગે તૈનાત। અમદાવાદ રેલવેમાંથી 4 વર્ષમાં 6.94 લાખ ચાદર ઓશિકા ચોરાયા। આ સમાચારને ગુજરાત સમાચારે છેલ્લા પાને સ્થાન આપ્યું છે।
2: ભારતીય કાપડનો વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સ 2026નો આજથી નવી દિલ્હીમાં આરંભ। એપ્રિલથી જૂન દરમિયાન ભારતની કુલ નિકાસ 232 અબજ US ડોલરથી વધુ રહેવાનો અંદાજ। પશ્ચિમ બંગાળમાં માછીમારી ટ્રોલર પલટી જતાં 9 માછીમારોના મોત અને 6ની શોધખોળ ચાલુ। નીટ UG 2026ની પુનઃ પરીક્ષા, OMR શીટ્સ અને ઉમેદવારોના જવાબો વેબસાઇટ પર જાહેર। હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની શિપિંગ પર ફરીથી અમેરિકાની નાકાબંધી। અને ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આજે પહેલી વન ડે મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે રમશે। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।

96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર ઝરોખા. ઝરોખામાં પ્રસ્તુત છે આજે હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની માહિતી. 8:15 કાર્યક્રમ ત્રિવેણી, 8:30 નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, 9:30 આજ કે ફનકાર. મિત્રો, આજનો આ કાર્યક્રમ કેન્દ્રિત છે સંગીતકાર રોશન પર. 10:02 સાંભળશો ફોન ઇન કાર્યક્રમ હલો હલો. આજની કડીની પ્રસ્તુતિ નેહા ભટ્ટની. 11:02 કાર્યક્રમ દિલ સે. આજે સાંભળશો ગાયિકા એસ જાનકીના સ્વરમાં ગવાયેલ કેટલાક ફિલ્મી ગીતો. 11:30 તરન્નુમ.

बार वागी ने 5 मिनटे यादों की महफिल, 1 वागे सुरीला सफर, 2 वागे कार्यक्रम त्रिवेणीनું પુનઃ પ્રસારણ સાંભળશો, 2:35 ગુજરાતી ગીત સુગમ સંગીતનો કાર્યક્રમ, 3 વાગે સખી સહેલી, 4 વાગે પિટારામાં આજે સેલ્યુલોઇડ કે સિતારે, અભિનેતા વિપુલ દેશપાંડે સાથેની જયંત પાત્રીકરની વાતચીતનો આજે સાંભળશો ભાગ 2.

સાંજે 5 વાગે સરગમ, 5:30 ગુજરાતી ફિલ્મી યા ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ, 6 વાગે સુરીલા સફર, 7 વાગે જયમાલા.

આઠ વાગે હવામહેલમાં આજે સાંભળશો પ્રહસન બાઝ આએ એસે ફેશન સી. 8:15 ઝરોખા અને ત્યારબાદ નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક સાંભળી શકશો. 9 આપકે લીએ રાત્રે 9:30 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 10 છાયાગીત તથા સભાને અંતે રાત્રે 10:30 સાંભળશો ઢલતી જાય રાત.

મિત્રો, આપને ફરી એકવાર યાદ અપાવી દઈએ, સવારે 9:30 આજ કે ફનકાર કાર્યક્રમ કેન્દ્રિત છે સંગીતકાર રોશન પર. સવારે 10:02 સાંભળશો ફોન ઇન કાર્યક્રમ હલો હલો. આજની કડી પ્રસ્તુત કરશે નેહા ભટ્ટ. 11:02 દિલ સે કાર્યક્રમમાં સાંભળશો ગાયિકા એસ જાનકી દ્વારા ગવાયેલા કેટલાક ગીતો. ઝરોખામાં આપ સાંભળી રહ્યા હતા આજે હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની માહિતી. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. સવારના 8 થવા જાય છે. થોડી ક્ષણોમાં સાંભળશો દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત. તો પ્રતીક્ષા સમાચારની.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन चित्रलोक कार्यक्रम में अब लेते हैं एक ब्रेक। ब्रेक के बाद फिर से हाजिर होंगे।
1: सैयर मारी माड़ी ओढ़नी माटा की।
2: शू आजनु सोशल मीडिया आपने दरेक स्त्री नी वात कही शके छे?
3: शू आजनु मोबाइल स्त्रीना अंतरनी छबी देखाड़ी शके छे?
2: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
3: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
2: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી। તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં।
4: મહોતું।

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પશ્ચિમ એશિયાની અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બજારના સૂચકાંક સેન્સેક્સ 480 અને નિફ્ટી 140ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આગામી 17મી તારીખે રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાશે. ભારતીય કાપડનો વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સ 2026નો આજથી નવી દિલ્હીમાં આરંભ. એપ્રિલથી જૂન દરમિયાન ભારતની કુલ નિકાસ 232 અબજ યુએસ ડોલરથી વધુ રહેવાનો અંદાજ. પશ્ચિમ બંગાળમાં માછીમારી ટ્રોલર પલટી જતા 9 માછીમારોના મોત, 6ની શોધખોળ શરૂ. નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષાની ઓએમઆર શીટ્સ અને ઉમેદવારોના જવાબો વેબસાઇટ પર જાહેર. ભારત અને જાપાને મુક્ત અને નિયમો આધારિત હિન્દ પ્રશાંત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો. બિહારમાં કટિહારના મુસાપુર ગામમાં પોલીસે પાકિસ્તાનની આતંકવાદી નેટવર્ક સાથે સંકળાયેલ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી. ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ, ભગવાન બાલભદ્ર અને દેવી સુભદ્રાના પવિત્ર નવયૌવન દર્શન. હોર્મુઝ સમુદ્ર ધુનીમાં ઈરાની શિપિંગ પર ફરીથી અમેરિકાની નાકાબંધી. વિયેતનામ બોટ દુર્ઘટનામાં મૃતકોના દેહ આજે ચેન્નઈ એરપોર્ટ પર પહોંચશે. યુરોપિયન યુનિયને ગાઝા માટે 1 અબજ ડોલરની સહાય એકત્ર કરવા માટે સંકલિત પ્રયાસ શરૂ કર્યા. પૂર રાહત સહાય હેઠળ સુરત શહેરના 6 તાલુકામાં 3,700થી વધુ અસરગ્રસ્તોને 7.20 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવાઈ. રાજકોટમાં અંદાજે 1.5 કરોડ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ. ઊંઝાના જીરુ અને વરિયાળીને મળ્યો પ્રતિષ્ઠિત જીઆઈ ટેગ. રથયાત્રા પૂર્વે એટીએસે સિદ્ધપુરમાંથી 5 શંકાસ્પદોની અટકાયત કરી. અમદાવાદમાં ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ શરૂ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરશે. ભગવાનને સોનાનો વેશ પહેરાવાશે. સુરતના અઠવાલાઇન્સ ખાતે કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બબ્લાસ્ટની ધમકી ભર્યા ઇમેલ મળતા પોલીસે તપાસ હાથ ધરી. બિહાર અને ઓડિશામાં આજે ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અને ભારતીય જુનિયર મહિલા અંડર 21 હોકી ટીમ આજે ઇંગ્લેન્ડના લિલેશોલ્ડ નેશનલ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે બેલ્જિયમ સામે ટકરાશે. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: દેશની સુરીલી ધડકન વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે 96.7 મેગાહર્ટ્ઝ પર. પ્રસ્તુત છે ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. સંબંધોના સેતુ સમાન અને વાતોના વહેણથી વહાલ વરસાવતો આપનો પોતાનો આપનો મનગમતો ફોન ઇન કાર્યક્રમ એટલે હેલો હેલો. કહેવાય છે ને કે શબ્દોમાં જો સૂર પુરાય તો લાગણીઓ જીવંત થઈ જાય. બસ તમારા અને અમારા આ જ અનોખા સૂરને એક તાંતણી બાંધવા માટે આજે ફરી અમે હાજર થયા છીએ. આપના દિલની વાતો અને આપની પસંદગીના સથવારે હેલો હેલો ફોન ઇન કાર્યક્રમની આજની આ સફર ખૂબ જ યાદગાર બનવાની છે. તો શ્રોતા મિત્રો, ચાલો શરૂ કરીએ આજનો આ સુરીલો સંવાદ.
2: હેલો હેલો
3: હેલો હેલો, કુછ તો
2: બોલો. આપકી બાતેં આપકી આવાજ.
4: હેલો આકાશવાણી,
2: આપકી પસંદ આપકા અંદાજ.
5: હેલો હેલો, દિલ દિલ સે કનેક્ટ કરના. યેલો યેલો, યે બાતે ડાયરેક્ટ કરના.
2: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
1: શ્રોતા મિત્રો, આપણે કાર્યક્રમનો આરંભ કરીએ તે પહેલા અમદાવાદની આગવી ઓળખ સમા 2 દિવસ પછી આવનારા પર્વને યાદ કરવું છે. એવું પર્વ જ્યારે ભગવાન પોતે નગરચર્યાએ નીકળે છે. જી હા શ્રોતા મિત્રો, હું વાત કરી રહી છું રથયાત્રાના પર્વની. 16મી તારીખે રથયાત્રાના પાવન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. અમદાવાદની

0: આપણી આ રથયાત્રા એ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ આપણા ગુજરાત રાજ્યની સંસ્કૃતિ, કોમી એકતા અને અખંડ આસ્થાનું પ્રતીક છે. ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે જ્યારે જગતના નાથ નગરમાં ફરે ત્યારે ભક્તોની આંખો ધન્ય થઈ જાય છે. રથયાત્રાના પાવન અવસરે સમગ્ર વાતાવરણ જય રણછોડ માખણ ચોરના નારા સાથે ગુંજી ઉઠશે. આપણે સૌ ભગવાન જગન્નાથજીના ચરણોમાં વંદન કરીએ અને કાર્યક્રમમાં આગળ વધીએ.
1: હલો હલો
0: હલો હલો, ફોન ઇન કાર્યક્રમ, આપ કોણ બોલો છો?
1: હું તળાજા વેળાવદર થી નારસિંહભાઈ બોલું છું બેન.
0: નારસિંહભાઈ?
1: હા, નારસિંહભાઈ ભંડારી.
0: નરસિંહભાઈ, હેલો હેલો ફોન ઇન કાર્યક્રમમાં આપને આવકારીએ છીએ. અને આપ શું પ્રવૃત્તિ કરો છો?
1: પ્રવૃત્તિ બેન ખેતી કામ કરું છું. અત્યારે બળદ મારા હાથમાં છે. ત્રણેક મહિનાથી હું કોશિશ કરતો આપને તમને મુલાકાત કરવા ફોનની. સદનસીબે ફોન લાગી ગયો, બહુ મને આનંદ છે.
0: તો અમે ફોન મિત્ર તરીકે અમારા ફોન ઇન કાર્યક્રમમાં આપને આવકારીએ છીએ અને અમને પણ ખૂબ આનંદ થયો કે આપ અમારા ફોન ઇન કાર્યક્રમમાં ફોનના માધ્યમથી જોડાયા છો.
1: રેડિયાનો તો હું શોખીન નાનપણથી છું. અત્યારે મારી ઉંમર હજી જ વર્ષની થઈ છે.
0: જી.
1: અને 15 વર્ષમાં તો ત્યારથી સાંભળું છું રેડિયો.
0: જી. નરસિંહભાઈ, આપ શેની ખેતી કરો છો?
1: ખેતી એક કપાસની અને મગફળીની.
0: આ વખતે આપના આ જે ખેતીમાં કપાસ અને મગફળીનું આપે જે વાવેતર કર્યું છે તો એને માટે આપને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહ્યું છે જે વરસાદ થયો એમાંથી? જી, આ વખતે વરસાદ દર વર્ષ કરતા પ્રમાણમાં ઓછો થયો છે. નરસિંહભાઈ, તો એક ખેડૂત તરીકે તમને શું કારણ લાગે છે વરસાદ ઓછો થવાનું?
1: કારણ તો પર્યાવરણ હોય બધું, માનો ને કુદરતી જે બધું છે અને બધું કેમિકલ ના બધું લોહી નાખેલું છે.
0: જી. અને વરસાદી પાણી નો સંગ્રહ કરો છો આપ?
1: વરસાદી પાણી નો સંગ્રહ તો આમ કુવામાં ને ડારમાં અમે ઉતારીએ છીએ પાણી. વરસાદી પરનાળ છે, ડારમાં પાણી ઉતારીએ છીએ.
0: જી.
1: તો આજે મારે ગીત સાંભળવાનું છે.
0: કયું ગીત સાંભળવું છે?
1: સાંદની સાંદ ને સાંદ વચ્ચે હે હજારો છે નહીં, ચાર ભી એક છે હોતા હે હજારો છે નહીં.
0: જી જી, નમસ્કાર નરસિંહભાઈ. આ રીતે જ અમને ફોન કરતા રહેજો અને આપની પસંદગી અમને જણાવતા રહેજો.

0: હેલો,
1: હેલો.
0: હા જી, કોણ બોલો છો?
1: ગામ ચાંદા તાલુકા સરતરફો જીરો પાટણ થી અમે બોલી છી.
0: કોણ બોલો છો?
1: પ્રેમિલાબેન.
0: પ્રેમિલાબેન. પ્રેમિલાબેન, ફોન ઇન કાર્યક્રમમાં તમારું સ્વાગત કરીએ છીએ. તમે શું કરો છો પ્રેમિલાબેન?
1: અમે ખેતીવાડી કરીએ છીએ.
0: શેની ખેતી કરો છો?
1: અત્યારે વસારે મગફળી ચોમાસે વાવી છે
0: જી.
1: અને ઘરનું કામ ને ભરતકામ કરી.
0: કયા પ્રકારનું ભરતકામ કરો છો તમે?
1: કચ્છી ભરત.
0: કચ્છી ભરત કરો છો? ખૂબ સરસ વાત છે. તેમાં પાણી કેવી રીતે આપો છો?
1: અમે ધોરિયાથી આપી.
0: ધોરિયા પદ્ધતિ?
1: ફુવારા પદ્ધતિ હજી નથી અમારે.
0: હા
1: હા, એટલે અમે હાથે ધોરિયા પદ્ધતિ કરી
0: જી. આપને કયું ગીત સાંભળવું છે પ્રમીલાબેન?
1: મારે કેસરી ફિલ્મ નું તેરી મિટ્ટી મે મિલ જાય.
0: પ્રમીલાબેન, સંભળાવીએ કેસરી ફિલ્મ નું આ ગીત.

0: હેલો.
1: હેલો,
0: હા જી, કોણ બોલો છો?
1: અમે ભાવનગર જિલ્લાના સિહોરતા તાલુકામાંથી મેમણકોલીમાંથી બોલી.
0: આપનું નામ જણાવશો?
1: મારું નામ સોફિયા છે.
0: સોફિયા બેન બોલો છો?
1: હા, હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું.
0: બોલો સોફિયા બેન,
1: મારા બાબા સાથે વાત કરશો?
0: જી કરીશ ને. શું નામ આપનું?
2: ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાંથી હું રશીદાબેન બોલું.
0: રશીદાબેન?
2: રશીદાબેન
0: જી. રશીદાબેન, આપ શું કરો છો?
2: અત્યારે તો હું ફ્રી જીવન જીવું છું. મારી 70 વર્ષની ઉંમર છે.
0: જી રશીદાબેન, આપ રેડિયો સાંભળો છો?
2: અરે રેડિયો કેટલા 7 વર્ષની હતી ત્યારથી સાંભળું છું.
0: અરે વાહ, આપને કયું ગીત સાંભળવું છે?
2: ગીત તો મને બધા ગમે છે, પણ વધારે પ્રિય ઓલું નીલકમલનું ગીત ગમે છે.
0: નીલકમલનું કયું ગીત સાંભળવું છે આપને? રશીદાબેન, આપે હેલો હેલો ફોન ઇન કાર્યક્રમમાં ફોન કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને

જી, ખૂબ ખૂબ આભાર. આપના જેવા શ્રોતા મિત્રો નિયમિત રીતે રેડિયો કાર્યક્રમો સાંભળે, આપના પ્રતિભાવો અમને મળે, તો અમે પણ અમારા કાર્યક્રમો વધારે સારી રીતે આપના સુધી પહોંચાડી શકીએ. સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત.

0: હેલો હેલો, ફોન ઇન કાર્યક્રમ. આપ કોણ બોલો છો?
1: ગણેશ સોસાયટી ખંભાતથી જિગ્નેશ ખારવા વાત કરું છું.
0: જી જી, જિગ્નેશભાઈ, ફોન ઇન કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ.
1: અહીંયા અમે નિયમિત રીતે આકાશવાણી અમદાવાદના કાર્યક્રમો સાંભળતા રહીએ છીએ.
0: તો આપ કામ કરતા કરતા અમારા કાર્યક્રમો સાંભળો છો?
1: હા જી, રેગ્યુલર અમે કામકાજ કરતા રહીએ અને રેડિયો સાંભળતા રહીએ, આકાશવાણી અમદાવાદના કાર્યક્રમો સાંભળતા રહીએ છીએ.
0: જી,
1: અને કાર્યક્રમો ખૂબ પસંદ આવે છે અમને.
0: આપના પ્રતિભાવ બદલ આપનો આભાર. અને કયું ગીત સાંભળવું છે આપને?
1: સુપ્રસિદ્ધ ગાયિકા એસ જાનકીજીનું નિધન થયું છે.
0: જી,
1: તેમની યાદમાં અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે ફિલ્મ સાહેબનું ગીત સાંભળવું છે.
0: એસ જાનકીજી ખૂબ જ ઉત્તમ કોટીના ગાયિકા હતા, અને આપે તેમને યાદ કર્યા એ પણ ખૂબ સારી વાત છે.
1: મિત્રોમાં છે અમદાવાદથી ધીરજભાઈ રબા.

0: જુનાગઢ થી કિરીટભાઈ સોલંકી, કચ્છના મિત્રો છે ધીરજભાઈ ગજ્જર, હિરેનભાઈ સુપેડા, અબ્દુલ કાદર ખત્રીજી, ગામ જાળિયાના માધુભાઈ, શ્રીનગર થી જીકે પરમાર સર, સુરત થી પિયુષ મહેતા અને નવસારી થી જયેશભાઈ પંચાલ છે મારી સાથે.
1: જિગ્નેશભાઈ, આપને અને આપના મિત્રોને સંભળાવીએ આપની પસંદગીનું સાહેબ ફિલ્મનું આ ગીત.

0: ખૂબ જ મહત્વની વાત આપની સાથે કરવી છે, જે આપણા જીવનને સાચી દિશા આપે છે, તે છે જ્ઞાન. જુલાઈ મહિનો આપણે વાંચન મહિનો એટલે કે રીડિંગ મંથ તરીકે ઉજવીએ છીએ. કેરળના ગ્રંથાલય ચળવળના જનક પી એન પાનીકરની સ્મૃતિમાં આરંભ કરાયેલો આ ઉત્સવ આપણને પુસ્તકો તરફ પાછા વળવાનો સંદેશ આપે છે. આપણા સૌના જીવન ઘડતરમાં પુસ્તકોનું અમૂલ્ય યોગદાન રહેલું છે. આ ડિજિટલ યુગમાં ચાલો આપણે પણ એક સંકલ્પ કરીએ કે રોજ થોડો સમય સોશિયલ મીડિયાથી દૂર રહી પુસ્તકોના પાનાઓ સાથે સમય વિતાવીએ, કારણ કે વાંચન જ આપણા જીવનને આગળ વધારવામાં મદદરૂપ બનશે. અને હવે જોડાઈએ આપણા હવે પછીના કોલર સાથે.
1: નમસ્કાર.
0: નમસ્કાર, આપ કોણ બોલો છો?
1: સાંગદ્રા તાલુકાના રાયગઢ ગામથી નારણ વાત કરું હું.
0: નારણભાઈ, હેલો હેલો ફોન ઇન કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ.
1: પહેલી વખત આ કાર્યક્રમમાં ફોન લાગ્યો આપણો.
0: અમે તમને ફોન મિત્ર તરીકે પણ આવકારીએ છીએ, પ્રથમવાર આપે ફોન કર્યો છે એટલા માટે. અને નારણભાઈ, આપ શું પ્રવૃત્તિ કરો છો?
1: ખેતી કામ કરીએ.
0: શેની ખેતી કરો છો?
1: હાલ કપાસ ને મગફળીનું વાવેતર કરેલ છે.
0: કપાસ અને મગફળી, તો આ વખતે આપને ખેતી કામ માટે પૂરતો વરસાદ અને પૂરતું પાણી મળી રહ્યું છે?
1: જી, હાલ એક વરસાદ થઈ ગયો અને અમે ફરી વખત વરસાદની રાહ જોઈ રહ્યા છીએ.
0: હજી તમારે પાણીની જરૂર છે?
1: જી જી, એટલે ખેડૂતને હું જેમ વરસાદ આધારિત વધારે સારો વરસાદ થાય તો ખેતીવાડીમાં સારું કે પાકમાં રહે.
0: જી, એક ખેડૂત તરીકે આપ વરસાદ ઓછા થવાનું કારણ શું માનો છો?
1: ઓછું કારણ કે કોઈ આ પ્રકૃતિ કોઈ લીલા વૃક્ષો રહ્યા ન કાપવા જોઈએ વધારે, અને આપણે જીવન જતન કરવું જોઈએ. આ બધા લીલા વૃક્ષો જે રહ્યા ને હાલ એનું વૃક્ષારોપણ કરવું જોઈએ જેથી આપણું પર્યાવરણ જાળવી રહે.
0: જી નારણભાઈ, આપને કઈ ફિલ્મ નું ગીત સાંભળવું છે?
1: આપણે ઓલું મોહબ્બતે નું આપી દીજો ને ઉત્તરના કોઈ દિલ મે, કુમાર સાનુ ના અવાજમાં ગીત છે.
0: જી નારણભાઈ, આપે ફોન ઇન કાર્યક્રમમાં ફોન કર્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપની પસંદગીનું આ ગીત આપની સુધી પહોંચાડી રહ્યા છીએ.
1: આવજો
0: આવજો.

0: હેલો. હા જી નમસ્કાર. હલો હલો, ફોન ઇન કાર્યક્રમ.
1: હું ભાવનગર થી સિદ્દીકભાઈ કુરેશી બોલું છું.
0: જી જી જી જી સિદ્દીકભાઈ, ફોન ઇન કાર્યક્રમ માં આપને આવકારીએ છીએ. બોલો સિદ્દીકભાઈ, આપ કેમ છો?
1: આભાર, ખુબ ખુબ આભાર. બહુ દિવસે આજે મારો ફોન લઈ ગયો.
0: જી,
1: સિનિયર સિટીઝન.
0: જી,
1: મારી ઉંમર 80 વર્ષની છે.
0: જી જી, રેડિયો ના કાર્યક્રમો આપ નિયમિત સાંભળો છો?
1: બહુ જ ગમે છે બધા. મને જૂના ગીત ના કાર્યક્રમો ખુબ જ ગમે.
0: જી જી, આજે આપણે ફોન ઇન કાર્યક્રમ માં કયું ગીત સાંભળવું છે?
1: આજે ફોન ઇન કાર્યક્રમ માં અમારે જીવન મૃત્યુ ફિલ્મ નું ગીત છે.
0: જી જી, ખુબ સરસ ગીત છે અને સિદ્દીકભાઈ સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત.

0: हेलो
1: नमस्कार
0: नमस्कार। हेलो हेलो, फोन इन कार्यक्रम।
1: जी।
0: आप कौन बोलो छो?
1: हूँ कुतियाणा तालुका ना मालगाम थी गोठाणिया नाथ वात करूँ जी। नाथा भाई।
0: नाथाभाई जी,
1: अच्छा
0: नाथाभाई, फोन इन कार्यक्रम में आपनु स्वागत करिए छे। नाथाभाई, आप शु प्रवृत्ति करो छो?
1: મારે બેન ખેતી છે,
0: શેની ખેતી કરો છો?
1: મગફળી ને સોયાબીન વાવીએ, પછી માથે થોડો ઘાસ ચારો ને એવું હોય।
0: જી, આ વખતે વરસાદ આપને પૂરતા પ્રમાણમાં મળ્યો છે ખેતી માટે?
1: હા, વરસાદ વાવણી લાયક થઈ ગયો હવે,
0: જી
1: હમણાં નથી પણ એમ કે વાવેતર થઈ ગયા।
0: જી જી, કયું ગીત સાંભળવું છે આપને?
1: હાથી મેરે સાથી નું ટાઈટલ સમજાવી દીધો।
0: જી જી, નાથાભાઈ, હાથી મેરે સાથી ફિલ્મનું આપની પસંદગીનું આ ગીત આપના સુધી પહોંચાડી રહ્યા છીએ।
1: મિત્રો છે બેન અહીં,
0: હા બોલો ને ના।
1: મહિલા છે જીતેન્દ્ર ઓળેરા,
0: જી
1: ઉદયપુરના કેપી બેરા છે, કડગી ના ભીમાભાઈ,
0: જી
1: મેખા ટીમ્બે ના ભીખાભાઈ ભરાય,
0: જી
1: જી આવજો
0: આવજો।

0: હેલો,
1: હલો વિધિ ભારતી.
0: હા બોલો, આપ કોણ બોલો છો? હલો હલો, ફોન ઇન કાર્યક્રમ છે આ.
1: મેં ચંદ્રકલા બોલ રહી, અમદાવાદ છે, રખિયાલ રોડ છે. હા, મેં સિલાઈ કામ કરતી હું, ડ્રેસ બનાતી હું ઘર મેં, પર આપકા પ્રોગ્રામ સુનતે રહેતી હું, બહુત મજા આતા હૈ.
0: કોણ સા ગાના સુનના હૈ?
1: વો પારકી થાપણ કા હૈ ના, દીકરી તો પારકી થાપણ કહેવાય.
0: જી જી જી, સુનવાતે હૈ આપકી પસંદગી કા યે ગાના.

0: શ્રોતા મિત્રો, સમયની રેખા પણ કેટલી અજીબ છે. જ્યારે આપ સૌની સાથે વાતોની મહેફિલ જામી હોય ત્યારે સમય ક્યાં પાંખો લગાવીને ઉડી જાય તેની ખબર જ નથી રહેતી. લાગણીઓના આ આદાન પ્રદાન અને આપના સ્નેહભર્યા ફોન કોલે આજના આ કાર્યક્રમને ખરા અર્થમાં જીવંત અને યાદગાર બનાવી દીધો છે. પણ સમયની મર્યાદા આપણને બાંધે છે, એટલે હેલો હેલો ફોન ઇન કાર્યક્રમની આજની આ સફરને અહીં જ વિરામ આપવાનો સમય થયો છે. પરંતુ જતા પહેલા ખૂબ જ મહત્વની વાત, હેલો હેલો ફોન ઇન કાર્યક્રમમાં આપની પસંદગીને વાચા આપવા માટે સમય અને દિવસ ખાસ નોંધી લેશો. દર સોમવારે સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા દરમિયાન આપ ફોન નંબર 079 જે કોડ છે, ત્યારબાદ ફોન નંબર 27 54 26 72 અને 27 54 11 95 2754 2672 અને 2754 1195 આ ફોન નંબર પર આપ ફોન કરી શકો છો. તો મિત્રો, આપની પસંદગી જણાવવા માટે અમને અચૂક ફોન કરજો, અમે આપના ફોનની આતુરતાથી પ્રતીક્ષા કરીશું. ત્યાં સુધી આપની આ દોસ્ત નેહાને રજા આપશો. નમસ્કાર.
1: હેલો હેલો
2: હેલો હેલો
1: આપકી બાતે આપકી આવાજ.
3: હેલો આકાશવાણી,
1: આપકી પસંદ, આપકા અંદાજ.
4: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડિરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
5: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર 96.7 FM પર. બરાબર 11 વાગે સાંભળશો આજના મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા અગાઉ સલામતીની ચુસ્ત વ્યવસ્થા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રૂટનું નિરીક્ષણ કર્યું. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર મોસાળ સરસપુરથી પરત ફર્યા. મંદિરમાં સ્થાપન કરીને સોનાવેશ ધારણ કરાવાયો. ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી. મોટી સંખ્યામાં ભક્તજનો જગન્નાથ મંદિરે પહોંચીને દર્શન કર્યા. 149મી જગન્નાથજી રથયાત્રાને લઈ અમદાવાદ મહાનગરપાલિકા સજ્જ. 544 જર્જરિત મકાનો પર વિશેષ દેખરેખ માટે કર્મચારીઓ, સુપરવાઇઝર તથા રિઝર્વ સ્ટાફને તાલીમ અને માર્ગદર્શન અપાયું. ભારતીય શેરબજારમાં ઘટાડાનો દોર યથાવત. સેન્સેક્સ 375 અને નિફ્ટી 100 પોઈન્ટ ઘટ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આગામી 17મી તારીખે રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાશે. ભારતીય કાપડનો વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સ 2026નો આજથી નવી દિલ્હીમાં આરંભ. એપ્રિલથી જૂન દરમિયાન ભારતની કુલ નિકાસ 232 અબજ યુએસ ડોલરથી વધુ રહેવાનો અંદાજ. પશ્ચિમ બંગાળમાં માછીમારી ટ્રોલર પલટી જતા 9 માછીમારોના મોત. 6ની શોધખોળ ચાલી રહી છે. નીટ યુજીની પુનઃ પરીક્ષાની ઓએમઆર શીટ્સ અને ઉમેદવારોના જવાબો વેબસાઇટ પર જાહેર કરાયા. ભારત અને જાપાને મુક્ત અને નિયમો આધારિત હિન્દ પ્રશાંત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. બિહારમાં કટિહારના મુસાપુર ગામમાં પોલીસે પાકિસ્તાની આતંકવાદી નેટવર્ક સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી. હોર્મુઝ સામુદ્રધુનીમાં ઇરાની શિપિંગ પર ફરીથી અમેરિકાની નાકાબંધી. વિયેતનામ બોટ દુર્ઘટનાના મૃતકોના દેહ આજે ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચશે. અને યુરોપિયન યુનિયને ગાઝા માટે 1 અબજ ડોલરની સહાય એકત્ર કરવા માટે સંકલિત પ્રયાસો કર્યા. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. 11:02 થઈ છે. હવે સાંભળીએ કાર્યક્રમ દિલસે. મિત્રો, તાજેતરમાં જ સંગીતની દુનિયામાંથી એક વધુ ગાયિકા નામે એસ જાનકી વિદાય થયા. આમ તો તેઓ દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા ખૂબ પ્રખ્યાત ગાયિકા હતા, પણ હિન્દી ફિલ્મોમાં તેમણે કેટલાક લોકપ્રિય કર્ણપ્રિય ગીતો ગાયા છે જે આજે પણ ચાહકોના મનમાં ગુંજે છે. તો આવો સાંભળીએ તેમના કેટલાક ગીતો. સૌપ્રથમ સાંભળીએ સત્યમેવ જયતે ફિલ્મનું ગીત એસ જાનકીના સ્વરમાં, સંગીત બાપ્પી લહેરીનું.

આ હતું જૂઠી ફિલ્મનું ગીત એસ જાનકીના સ્વરમાં. કાર્યક્રમમાં હવે સાંભળીએ શરત ફિલ્મમાં એસ જાનકી, શૈલેન્દ્ર સિંઘ તથા બાપી લહેરીના સ્વરમાં. સંગીત બાપી લહેરીનું જ છે.

0: your story, but everybody will sing with me.
1: Okay.
2: કાર્યક્રમનું અંતિમ ગીત આખરી રાસ્તા ફિલ્મમાંથી એસ જાનકી તથા મોહમ્મદ અઝીઝના સ્વરમાં.

શ્રોતા મિત્રો, દિલસે કાર્યક્રમમાં આજે આપણે એસ જાનકીના સ્વરમાં કેટલાક ગીતો સાંભળ્યા, તેઓને શ્રદ્ધા સુમન આપીએ અને આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીશું.

0: नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं।
1: सच?
0: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो। सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
1: समझ गया।
2: દોસ્તો, અત્યારે સવારના 11:30 થઈ છે. સમય છે તરન્નુમ કાર્યક્રમનો. આજે સંગીતકાર મદન મોહન, જેઓ સૌથી મધુર સંગીતકારોમાંના એક હતા, તેમની પુણ્યતિથિ છે. હિન્દી ફિલ્મ જગતમાં તેમને ગઝલોના બાદશાહ કહેવાય છે. એમની ધૂનમાં દર્દ અને શાયરી બંને હોય છે. તો આજે સંગીતકાર મદન મોહનને યાદ કરી અને તેમણે સ્વરબદ્ધ કરેલા કેટલાક સુમધુર ગીતો સાંભળીએ. કાર્યક્રમની શરૂઆત કરીએ ચિરાગ ફિલ્મના આ ગીતથી. સ્વર મોહમ્મદ રફીનો, શબ્દો મજરૂના, સંગીત મદન મોહનનું જ.

0: क्या।
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
2: હવે સાંભળીએ આપકી પરછાઈયા. આ ફિલ્મનું ગીત ફરી એક વખત મોહમ્મદ રફીનો સ્વર, શબ્દો છે રાજા મહેંદી અલી ખાનના, સંગીત મદન મોહન.

0: તરન્નુમ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. દોસ્તો, કાર્યક્રમમાં હવે સાંભળીએ વો કોન થી આ ફિલ્મનું ગીત. આ ગીત એટલું કર્ણપ્રિય છે કે જે આજે પણ નાના મોટા સૌને સાંભળવું ખૂબ જ ગમે છે. સમજી જ ગયા હશો. આ ગીતના શબ્દો છે રાજા મહેંદી અલી ખાનના, સંગીત મદન મોહનનું જ.
1: बड़े खुददार थे मदन भैया. अपने आदर्शों को वो किसी के सामने न झुकने देते थे न दबने देते थे. वो कौन थी के गीतों की सफलता पर मुमकिन था कि उन्हें एक बहुत बड़ा अवार्ड मिले. वो अवार्ड मदन भैया को नहीं मिला, और न मिलने पर जब मैंने अफसोस जाहिर किया तो वो कहने लगे, मेरे लिए ये क्या कम अवार्ड है कि तुम्हें अफसोस हुआ.

સંગીતકાર મદન મોહન પર આધારિત કાર્યક્રમ તરન્નુમ કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય કાપડના વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સની નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂઆત થઈ. ભારત સ્પેન આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ઉચ્ચસ્તરીય બેઠક સાથે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલની સ્પેન મુલાકાતનો પ્રારંભ. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ સપ્લાય પ્રોડક્ટ્સના પુરવઠામાં સ્પર્ધા વિરોધી પ્રથાઓમાં સામેલ થવા બદલ એચપી ઇન્ડિયા અને તેના કેટલાક રિસેલર્સ પર દંડ ફટકાર્યો. ઝારખંડમાં

0: લાતેહાર જિલ્લા પોલીસે પ્રતિબંધિત સીપીઆઈ માઓવાદીના 20 લાખનું ઇનામ જાહેર કરાયેલા પ્રાદેશિક કમાન્ડર રવિન્દ્ર ગંજુની ધરપકડ કરી. બેંગકોકના મ્યુઝિક બારમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 30 થયો. વિયેતનામમાં બોટ અકસ્માતમાં મૃત્યુ પામેલા આંધ્રપ્રદેશના 3 પ્રવાસીઓના પાર્થિવ દેહ આજે હૈદરાબાદ પહોંચ્યા. જળશક્તિ મંત્રાલયે નવી દિલ્હીમાં અખિલ ભારતીય જળ સચિવોની પરિષદનું આયોજન કર્યું. ભાવનગરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રામાં આજે સોનાના ઝાડુથી છેડા પોરા થશે. ભાવનગરમાં 20% વળતરની લોભામણી સ્કીમના કૌભાંડમાં પોલીસે આરોપીઓ પાસેથી 35.94 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો. 6 દાયકા પહેલા ગીરમાંથી વિલુપ્ત થયેલા ચિલોત્રા પક્ષી ફરી કલરવ કરતા થયા. રાજ્ય સરકારના રી ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટને સફળતા મળી. ફિફા વર્લ્ડ કપમાં આજે ફ્રાન્સનો મુકાબલો સ્પેન સામે થશે. ભારતીય જુનિયર મહિલા અંડર 21 હોકી ટીમ આજે ઇંગ્લેન્ડમાં બેલ્જિયમ સામે ટકરાશે. બર્મિંગહામમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની એક દિવસીય શ્રેણીનો આજથી આરંભ. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 25% વરસાદ નોંધાયો. આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા. અને બિહાર અને ઓડિશામાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હવે જોઈએ અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી. થોડી જ વાર પછી બપોરે 12:05 સાંભળીશું કાર્યક્રમ યાદો કી મહેફિલ. 1 વાગે સુરીલા સફર. 2 વાગે સાંભળશો ત્રિવેણી કાર્યક્રમ. 2:35 ગુજરાતી ગીતો રજૂ થશે. સખી સહેલી આ કાર્યક્રમ બપોરે 3 વાગે. 4 વાગે પિટારા કાર્યક્રમમાં આજે સાંભળીશું સેલ્યુલોઇડ કે સિતારે. અભિનેતા વિપુલ દેશપાંડે સાથે જયંત પાત્રીકરની વાતચીતનો બીજો ભાગ આપ સાંભળી શકશો. સાંજે 5 વાગે 90ની દશકના ફિલ્મી ગીતો સરગમ કાર્યક્રમ અંતર્ગત. 5:30 વાગે સુરીલી સાંજ કાર્યક્રમ રજૂ થશે. 6 વાગે સુરીલા સફર આ કાર્યક્રમ માણી શકશો. ફોજી ભાઈઓ માટેનો કાર્યક્રમ જયમાલા બરાબર 7 વાગે.

બાઝ આયે એસે ફેશન સે. આપ રહસ્ય સાંભળશો હવા મહેલ કાર્યક્રમમાં રાત્રે 8 વાગે. 8 વાગીને 15 મિનિટે નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. 9 વાગે રજૂ થશે આપ કે લીએ

9:30 રજૂ થશે ફિલ્મ સંગીત. 10 વાગે હંમેશની જેમ છાયા ગીત સાંભળશો અને 10:30 ઢલતી જાય રાત.

0: लता मंगेशकर की आवाज़ में कैफी आज़मी का लिखा हुआ ये गाना आपने सुना, संगीत मदन मोहन का, फिल्म का नाम हीर रांझा। और अब आपको सुनवाते हैं हंसते जख्म, इस फिल्म का गाना एक बार फिर आवाज़ लता मंगेशकर की, बोल कैफी आज़मी के।
1: पुलिस
2: मिस सीमा
1: जी,
2: हमने आज पुलिस स्टेशन है आओ। ઉભારો નહીં તો ઘરે આવી જઈશું હા?
1: કેમ પણ હું
2: એકલા બીજા રૂમમાં જાઓ, તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો।
1: ડિજિટલ અરેસ્ટ?
2: 1,00,000 આપો બચી જશો।
1: આટલા પૈસા?
2: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે હો।
1: જેલમાં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
2: અરે
1: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો, તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
3: હેલો મમ્મા,
1: હાય,
4: આરબીઆઈ કહે છે
1: જાણકાર બનો, સતર્ક રહો।
5: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે, પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી।

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતીય કાપડના વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સનો નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પ્રારંભ. ભારત અને બ્રિટન વચ્ચેનો વ્યાપક આર્થિક અને વેપાર કરાર આવતીકાલથી અમલમાં આવશે. અમેરિકાએ ઈરાન પર ફરીથી હુમલા શરૂ કર્યા. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાના પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થતાં શેરબજારમાં ઘટાડો. ફિફા વર્લ્ડ કપની સેમીફાઇનલમાં આજે ફ્રાન્સનો મુકાબલો સ્પેન સામે અને બર્મિંગહામમાં આજની મેચ સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની એક દિવસીય શ્રેણીનો આરંભ. સમાચાર વિગતવાર. ભારતીય કાપડના વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સની નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂઆત થઈ. કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજસિંહે 4 દિવસીય ઇવેન્ટનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે આ મુજબ જણાવ્યું હતું.
1: દુનિયા કે 130 દેશો સે ઉપર બાયર આયા હૈ. અભી મોદીજીને 56 દેશો સે FTA હો રહા. કુછ સે હો ગયા હૈ, કુછ સે બાકી. યે બતાતા હૈ કે આજ 60,000 સે ઉપર એક્ઝિબિટર આયે. ઓર સબસે બડી ખાસિયત હૈ ઇસ એક્સપો મે 90% MSME આયે. મેં ઉમીદ કર રહા હું કે ઇસ બાર જો બાયર આ રહે હૈ યે સારે દુનિયા કે રેકોર્ડ કો તોડેંગે.
0: આ કાર્યક્રમ કાપડ, ફેશન, ટકાઉપણું, ટેકનોલોજી, નવીનતા, રોકાણ અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતના વધતા જતા વૈશ્વિક નેતૃત્વને દર્શાવે છે, જે ઉત્પાદકો, નિકાસકારો, વૈશ્વિક ખરીદદારો, રોકાણકારો, નીતિ નિર્માતાઓ, આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળો, કારીગરો, સ્ટાર્ટઅપ્સ અને ટેકનોલોજી પ્રદાતાઓને એકસાથે લાવ્યો છે. ત્રીજા ભારત ટેક્સમાં લગભગ 7,000 ખરીદદારો અને 20,000થી વધુ કાપડ ઉત્પાદનોની ભાગીદારી જોવા મળી રહી છે. 14 દેશોના આંતરરાષ્ટ્રીય પ્રદર્શકો તેમાં ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં 20થી વધુ દેશોના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો, રાષ્ટ્રીય ઉદ્યોગ નેતાઓ અને નીતિ નિર્માતાઓ સહિત 350થી વધુ વક્તાઓ ભેગા થશે. ભારત અને બ્રિટન વચ્ચેનો વ્યાપક આર્થિક અને વેપાર કરાર આવતીકાલથી અમલમાં આવશે. આ સીમા

0: કાપડ ઉત્પાદનોની ભાગીદારી જોવા મળી રહી છે. 14 દેશોના આંતરરાષ્ટ્રીય પ્રદર્શકો તેમાં ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં 20થી વધુ દેશોના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો, રાષ્ટ્રીય ઉદ્યોગ નેતાઓ અને નીતિ નિર્માતાઓ સહિત 350થી વધુ વક્તાઓ ભેગા થશે. ભારત અને બ્રિટન વચ્ચેનો વ્યાપક આર્થિક અને વેપાર કરાર આવતીકાલથી અમલમાં આવશે. આ સીમાચિહ્નરૂપ કરાર ભારતીય નિકાસ માટે યુકેના બજારમાં 99% ડ્યુટીમુક્ત પ્રવેશ પ્રદાન કરશે. આ કરાર ભારત અને યુકેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા અને લોકોમાં સમૃદ્ધિ લાવવા માટેની સહિયારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સાંભળીએ એક અહેવાલ.
1: भारत ब्रिटेन व्यापार समझौता लागू होने से भारत का वैश्विक अर्थव्यवस्था से जुड़ाव और मजबूत होगा. यह समझौता आम लोगों को ध्यान में रखकर तैयार किया गया है, जिससे समाज के हर वर्ग को लाभ मिलेगा. इस समझौते के लागू होने के बाद भारतीय निर्यातकों को ब्रिटेन में कई प्रमुख उत्पादों पर लगने वाले शुल्क से पूरी तरह राहत मिलेगी. इसके अलावा सूचना प्रौद्योगिकी और IT आधारित सेवाओं, स्वास्थ्य, शिक्षा, इंजीनियरिंग, दूरसंचार और परामर्श जैसे क्षेत्रों से जुड़े भारतीय सेवा प्रदाताओं को भी ब्रिटेन के बाजार में बेहतर अवसर मिलेंगे. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: ભારતે બેલ્જિયમના બ્રસેલ્સમાં પેલેસ્ટેનિયન ડોનર્સ ગ્રુપ PDG બીજી મંત્રીસ્તરીય બેઠકમાં ભાગ લીધો. વિદેશ મંત્રાલયના કોન્સ્યુલર, પાસપોર્ટ, વિઝા અને ઓવરસીઝ ઇન્ડિયન અફેર્સ સચિવ શ્રીમતી પ્રિયા રંગનાથને જણાવ્યું કે ભારત લાંબા સમયથી પેલેસ્ટેનિયન લોકોનો વિશ્વસનીય ભાગીદાર દેશ રહ્યો છે. તેમણે જણાવ્યું કે ભારત આરોગ્ય, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને વ્યાવસાયિક તાલીમના ક્ષેત્રોમાં વિકાસ અને માનવતાવાદી સહાય પૂરી પાડી રહ્યું છે. તેમણે પુનર્વસન, આરોગ્ય, શિક્ષણ અને વ્યાવસાયિક તાલીમ સંબંધિત અનેક નવા પ્રોજેક્ટ્સની પણ જાહેરાત કરી હતી. ઝારખંડમાં લાતેહાર જિલ્લા પોલીસે ચાંદવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રતિબંધિત CPI માઓવાદીના પ્રાદેશિક કમાન્ડર રવિન્દ્ર ગંજુની ધરપકડ કરી છે, જેના પર 20 લાખ રૂપિયાનું ઇનામ હતું. ઝારખંડ પોલીસે તેના પર 15 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું અને NIA તેની ધરપકડ માટે 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે 22 નવેમ્બર 2019 પોલીસ ટીમ પર માઓવાદી હુમલામાં ગંજુ મુખ્ય આરોપી હતો, જેમાં 4 પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હતા. વિયેતનામમાં બોટ અકસ્માતમાં મૃત્યુ પામેલા આંધ્રપ્રદેશના 3 પ્રવાસીઓના પાર્થિવ દેહ આજે હૈદરાબાદ પહોંચ્યા. આંધ્રપ્રદેશના MSME મંત્રી કે શ્રીનિવાસે હૈદરાબાદ એરપોર્ટ પર મૃતદેહોને તેમના વતન મછલીપટ્ટનમ, હિન્દુપુર અને કડપામાં પહોંચાડવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. રાજ્ય સરકારે કહ્યું કે શોકગ્રસ્ત પરિવારોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી છે. બિહારમાં કટિહારના મુસાપુર ગામમાં પોલીસે પાકિસ્તાની આતંકવાદી નેટવર્ક સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી. કટિહારના સબ ડિવિઝનલ પોલીસ અધિકારી સુનિલ શર્માએ જણાવ્યું કે આ વ્યક્તિ સોશિયલ મીડિયા ચેટ અને ઓડિયો કોલ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અને સંવેદનશીલ સ્થળો વિશે માહિતી સરહદ પાર આતંકવાદીઓને પહોંચાડી રહ્યો હતો. આ વ્યક્તિ આતંકવાદી પ્રવૃત્તિઓ સંબંધિત સામગ્રીની આપ લે કરતો હોવાનું પણ સામે આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા X હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમેરિકા ઈરાન પર સતત હુમલા કરી રહ્યું છે. અમેરિકાએ અબુ મુસા, બંદર અબ્બાસ, બુશેહર, ચાહબહાર, જસ્ક અને કોનારાકની આસપાસના વિસ્તારોમાં હુમલો કર્યો હતો, જેમાં ઈરાની દરિયાકાંઠાની સંરક્ષણ પ્રણાલીઓ, મિસાઇલ અને ડ્રોન સ્થળો અને દરિયાઈ ક્ષમતાઓને નિશાન બનાવાયા હતા. દરમિયાન ઈરાને બહેરીન, જોર્ડન અને ખાડીમાંથી પસાર થતા સંયુક્ત આરબ અમીરાત સાથે સંકળાયેલા 2 ટેન્કર પર હુમલાઓનો જવાબ આપ્યો હતો, જેમાં 1 નાવિકનું મોત થયું અને 8 અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. અમીરાતના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ટેન્કરો પરના હુમલામાં 1 ભારતીય નાગરિકનું મોત થયું અને 6 ભારતીયો અને 2 યુક્રેનિયન નાગરિક ઇજાગ્રસ્ત થયા હતા. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં $85 પ્રતિ બેરલ સુધીનો મોટો ઉછાળો આવ્યા બાદ વૈશ્વિક બજારોમાં નરમાશ જોવા મળી હતી. પ્રારંભિક તબક્કે ઘટાડા બાદ સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંક આજે નીચા સ્તરે ટ્રેડ કરી રહ્યા છે. છેલ્લા અહેવાલ આવ્યા ત્યારે સેન્સેક્સ 400 પોઈન્ટ અને નિફ્ટી 115 અંક કરતાં વધુ ઘટીને કારોબાર કરી રહ્યા હતા. નાણાકીય સંસ્થાઓ અને ઓટો શેરોમાં વેચવાલી નીકળી હતી. યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ ગઈકાલે સાઉદી અરેબિયાના અભા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા, જોકે હુમલામાં કોઈ

0: જાનહાનીના અહેવાલ નથી. યમનના સના આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર અગાઉ થયેલા હવાઈ હુમલાના જવાબમાં આ હુમલા કરાયા હોવાનું હુથી બળવાખોરોએ જણાવ્યું હતું. બેંગકોકના મ્યુઝિક બારમાં લાગેલી આગમાં મૃત્યુ આંક વધીને 30 થયો છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 70થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી 24 લોકોની હાલત ગંભીર છે. ફિફા વિશ્વકપની પહેલી સેમીફાઇનલ મેચ આજે રાત્રે ફ્રાન્સ અને સ્પેન વચ્ચે રમાશે. મેચ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગે શરૂ થશે. ફ્રાન્સ ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોને 2-0થી હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું હતું, જ્યારે સ્પેને બેલ્જિયમ સામે 2-1થી જીત મેળવી હતી. ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની એક દિવસીય શ્રેણીનો આજથી આરંભ થઈ રહ્યો છે. બર્મિંગહામના એચબેસ્ટન ખાતે આજે ભારતીય સમય અનુસાર 3:30 વાગે મેચ શરૂ થશે. ભારતીય ટીમને મજબૂત બનાવવા માટે બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં પરત ફર્યા છે, સાથે જ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ પરત ફર્યા છે. શ્રેણીની બીજી મેચ ગુરુવારે કાર્ડિફમાં અને ત્રીજી અને અંતિમ મેચ 19 જુલાઈએ લોર્ડ્સમાં રમાશે. ટોક્યોમાં આજથી શરૂ થયેલી જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સમાં પીવી સિંધુએ રાઉન્ડ ઓફ 32માં મલેશિયા સામે 21-14, 21-11ના વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી. મિક્સ ડબલ્સમાં ભારતીય જોડી તનિષા ક્રાસ્ટો અને ધ્રુવ કપિલાએ રાઉન્ડ ઓફ 32માં સ્કોટલેન્ડને પરાજય આપ્યો. દરમિયાન મેન્સ સિંગલ્સમાં આયુષ શેટ્ટી અને લક્ષ્ય સેન આવતીકાલે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિરમાં આજે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના પવિત્ર નવયૌવન દર્શન થશે. સ્નાન પૂર્ણિમા બાદના અંસાર સમયગાળા પછી ભગવાનના આ પ્રથમ જાહેર દર્શન હશે. એવું માનવામાં આવે છે કે સ્નાન પૂર્ણિમા બાદ બીમારીમાંથી સ્વસ્થ થયા બાદ ભગવાન લાખો ભક્તો સમક્ષ તેમના નવા યુવા સ્વરૂપમાં પ્રગટ થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતીય કાપડના વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સનો નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પ્રારંભ. ભારત અને બ્રિટન વચ્ચેનો વ્યાપક આર્થિક અને વેપાર કરાર આવતીકાલથી અમલમાં આવશે. અમેરિકાએ ઈરાન પર ફરીથી હુમલા શરૂ કર્યા. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાના પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થતાં શેર બજારમાં ઘટાડો. ફિફા વર્લ્ડ કપની સેમીફાઇનલમાં આજે ફ્રાન્સનો મુકાબલો સ્પેન સામે અને બર્મિંગહામમાં આજની મેચ સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની એક દિવસીય શ્રેણીનો આરંભ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
2: હવે સાંભળીએ સુરીલા સફર કાર્યક્રમનો શેષ ભાગ.
3: કે ચહેરે પર ભી મુસ્કાન લા દેતા હૈ. ચલિયે ઇસ મુસ્કાન કો થોડા ઓર હમ બડા કરતે હૈ. મલ્હાર ફિલ્મ કા ગાના બડે અરમાનો સે યે ગાના. લતાજી ઓર મુકેશ જી કી આવાઝે હૈ ઇસમે. રોશન કા સંગીત હૈ યે તો આપકો પતા હી હૈ. ઓર ગીતકાર કૌન હૈ યે આપકો બતાના હૈ.

0: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે, પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: દિલ કી ધડકન કા અપના એક સુર હોતા હૈ ઓર યહી વજહ હૈ કે ઉદાસ શામો સે લેકર જશ્ન કી રાતો તક સંગીત હમારે વજૂદ કા હિસ્સા બન જાતા હૈ. ધૂનો કા યે જાદુ જબ સર ચડકર બોલતા હૈ તો ઇન્સાની જઝ્બાત દીવાનગી કે હદે પાર કર જાતે હૈ. ચૈન ખો જાતા હૈ ઓર બસ સુરો કે સાયે મેં સુકૂન મિલતા હૈ. જબ કિસી રચના મેં બાંસુરી કી સુરીલી ગૂંજ ઓર સિતાર કી ઝનકાર ગુલી હો ઓર ઉસકે બોલ સીધે રૂહ કો છૂતે હો તો વો સંગીત સદાબહાર બન જાતા હૈ. યે એક બાત હમારે સાથીને લિખી હૈ. ઓર એક સાથી યે ભી લિખ રહે હૈ કે સંગીત પ્રેમી કે લિયે સંગીત સિર્ફ મનોરંજન નહીં હોતા, વો સાંસ કી તરહ હોતા હૈ. જબ દુનિયા સમજ નહીં પાતી તબ એક રાગ સમજ લેતા હૈ. ખુશી મેં સુર તાલ નચાતે ભી હૈ ઓર દર્દ મેં વહી સુર કંધા બન જાતે હૈ. નીંદ ન આય તો લોરી બન જાતા હૈ ઓર ટૂટ જાય તો દિલ કો મરહમ કા ભી કામ કરતા હૈ. સંગીત પ્રેમી કે લિયે હર સુબહ એક નયા આલાપ ઓર હર રાત એક અધૂરી બંદિશ. વો ભીડ મેં અકેલા હોકર ભી સંગીત કે સાથ કભી અકેલા નહીં પડતા. શહેર મેં હો યા ખેત ખલિહાન મેં, કામ કે બીચ મેં હો યા ફુરસત કે પલો મેં, કહીં ન કહીં એક તાન ઉસકે ભીતર બસતી રહેતી હૈ. કિસી અપને કી યાદ આય તો પુરાના ગાના જખ્મ કુરેત દેતા હૈ ઓર વહી ગાના અગલે પલ જીને કી વજહ ભી બન જાતા હૈ. હાર કે બાદ હોસલા ચાહીએ તો સંગીત હોસલા બનતા હૈ ઓર જીત કે બાદ જશ્ન ચાહીએ તો સંગીત જશ્ન બન જાતા હૈ. ક્યા બાત હૈ, બહોત ખૂબસૂરત બાતે આપને લિખી હૈ. ઓર ચલિયે ઇસી કે સાથ એક ઓર ખૂબસૂરત ગાના નવબહાર, ઇસ ફિલ્મ સે લતાજી કી આવાઝ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજે દેશભરમાં કર્મચારી રાજ્ય વીમા ઈએસઆઈ સાથે જોડાયેલી 7 આરોગ્ય પહેલોનો શુભારંભ કરાવશે. તેલંગાણાના સનથનગર સ્થિત ઈએસઆઈસી હોસ્પિટલમાં યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં લગભગ 668 કરોડ રૂપિયાની યોજનાઓનો પ્રારંભ થશે. આ યોજનાઓથી દેશના લગભગ 53 લાખ વીમાધારકો અને લાભાર્થીઓને આધુનિક આરોગ્ય સેવાઓનો લાભ મળશે. તેઓ અન્ય 6 યોજનાઓનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે, જેમાં સુરેન્દ્રનગરમાં ઈએસઆઈ દવાખાનું અને શાખા કાર્યાલયનું પણ લોકાર્પણ કરાશે. અમદાવાદમાં શ્રી જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે આજે નેત્રોત્સવ વિધિ યોજાઈ. મોસાળ સરસપુરથી શ્રી જગન્નાથજી નિજ મંદિરે પધાર્યા હતા. મંદિર ખાતે ભગવાનની પરંપરાગત સ્થાપના કરવામાં આવી હતી. ભગવાન શ્રી જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીના નેત્રોનું પુનઃ અંકન કરાયું. નેત્રોત્સવ બાદ ભક્તોએ ભગવાનના પ્રથમ દર્શન કર્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વહેલી સવારે ધ્વજારોહણ કરાયું હતું. ભક્તો માટે માલપુવા, પૂરી શાક અને દૂધપાકનો પ્રસાદ પીરસાયો હતો. આ અંગે મહંત દિલીપદાસજી મહારાજે વધુ માહિતી આપી હતી.
1: રથયાત્રાના પાવન અવસર પર ભગવાન આજ અમાવસ્યાના દિવસે પોતાના નિજ મંદિર રત્નવેદી સિંહાસન ઉપર ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ સંપન્ન થઈ રહી છે. ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે આજ ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ સંપન્ન થઈ, ધ્વજારોહણ થયું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ પણ પધાર્યા હતા.
0: ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી, જેમાં 31,000 પોલીસ કર્મીઓ અને અધિકારીઓ જોડાયા હતા. ખેડાના ડાકોરના સુપ્રસિદ્ધ રણછોડરાય મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના બદલે પુષ્ય નક્ષત્રના આધારે આવતીકાલે રથયાત્રા યોજાશે. યાત્રાધામ ડાકોરની ભગવાન રાજા રણછોડની રથયાત્રા સવારે 9 વાગે નીકળશે, જેમાં રાજા રણછોડનું બાળ સ્વરૂપ ગોપાલલાલજી મહારાજ સમગ્ર મંદિરમાં ચાંદીના રથમાં પરિક્રમા કરશે. ભાવનગરમાં અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે સવારે 8 વાગે ભગવાન જગન્નાથજી

0: ભગવાનની રથયાત્રાનું પ્રસ્થાન કરાશે. ભગવાન જગન્નાથ, મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાની મૂર્તિઓની પૂજા અર્ચનામાં અનેક સંતો, મહંતો, મહામંડલેશ્વર અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મહેસાણાના વડનગરમાં પણ ગોપાલજી મંદિરની અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની 114મી રથયાત્રા બપોરે 2 વાગે નીકળશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાશે. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા રથયાત્રાના માર્ગો ઉપર ફ્લેગ માર્ચ યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કરાયું હતું. 6 દાયકા પહેલા ગીરમાંથી લુપ્ત થયેલા ચિલોત્રા પક્ષી ફરી કલરવ કરતા થયા. રાજ્ય સરકારના રી ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ 2021માં ચિલોત્રાને અરવલ્લીના જંગલમાંથી ગીરના જંગલમાં પાછા વસાવવામાં આવ્યા હતા. તબક્કાવાર કુલ 40 ચિલોત્રાને ગીરના જંગલમાં છોડવામાં આવ્યા હતા. ત્યારબાદ આ પક્ષીઓ હવે ગીરના જંગલમાં સ્થાયી થઈ ગયાનું જણાયું છે. 1950 અને 1960ના દાયકામાં ગીરના જંગલમાંથી અદ્રશ્ય થઈ ગયેલા ચિલોત્રા પક્ષીને ફરી વખત ત્યાં જ પાછા લાવવાના પ્રોજેક્ટને સફળતા મળવી તે એક સીમાચિહ્નરૂપ ઘટના છે. મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યા છે. આ સાથે શંકાસ્પદ કે પોઝિટિવ દર્દીને તાત્કાલિક શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે જિલ્લાની જનરલ હોસ્પિટલ ખાતે તમામ આગોતરી તૈયારી કરી લેવાઈ છે. મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખે જનરલ હોસ્પિટલની મુલાકાત લઈને સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને તબીબી સેવાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ પોલીસ દ્વારા ટ્રાફિક દંડ વસૂલાતમાં ડિજિટલ વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત ટ્રાફિક નિયમોના ભંગ બદલ હવે દંડની વસૂલાત રોકડના બદલે ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે. પોલીસ અધિક્ષક કેતન બંસલે જણાવ્યું કે નવી વ્યવસ્થા હેઠળ વાહન ચાલકો હવે ટ્રાફિક દંડની ચૂકવણી યુપીઆઈ, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા સ્થળ પર જ કરી શકશે.
1: आज दमन पुलिस ने डिजिटल इंडिया की दिशा में एक नया कदम लिया है. जो आज हमने ट्रैफिक स्टाफ को और जो पुलिस स्टेशन का स्टाफ है उनको हमने POS मशीन्स हैंड ओवर करी है, जिससे कि अभी जो भी ट्रैफिक चलान्स दमन में होंगे वो इस मशीन्स के थ्रू ही होंगे. इसमें सिटीजन्स के लिए ऑनलाइन पेमेंट की सुविधा रहेगी, जिससे वो ATM कार्ड, क्रेडिट कार्ड या फिर UPI पेमेंट कर पाएंगे, इससे ट्रांसपेरेंसी.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈએ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800 11 78 00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: FM પર આપ છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. હવે સાંભળીએ કેટલાક ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ મુકેશના સ્વરમાં આ ગીત. શબ્દો છે રમેશ ગુપ્તાના.

શ્રોતા મિત્રો નમસ્કાર. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સરગમ.

જગજીત સિંહના સ્વરમાં હમણાં આપે સાંભળ્યું સરફરોશ ફિલ્મના ગીતને. હવે સાંભળીએ વિનોદ રાઠોડ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરોમાં જીત ફિલ્મના ગીતને, ગીત રચના સમીરની.

સોનુ નિગમ અને મધુશ્રીના સ્વરમાં સાંભળીએ જોધા અકબર ફિલ્મના ગીતને. સંગીત એ આર રહેમાનનું, ગીત રચના જાવેદ અખ્તરની.

લતા મંગેશકર અને ઉદિત નારાયણના યુગલ સ્વરોમાં સાંભળીએ દિલ તો પાગલ હૈ ફિલ્મના ગીતને, સંગીત ઉત્તમ સિંઘનું, ગીત રચના આનંદ બક્ષીની.

દિલ તો પાગલ હૈ ફિલ્મના ગીત સાથે જ આજનો આ કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલી સાંજ, જેમાં આપણે સાંભળીશું કેટલાક ગુજરાતી સુગમ ગીતો.

મિત્રો, આ ગીત સાથે જ આજનો આ કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.

મિત્રો, આપ છો દેશની સુરીલી ધડકન વિવિધ ભારતીને સંગ 96.7 FM પર, અને અત્યારે સમય છે કાર્યક્રમ સુરીલા સફરનો.

શ્રોતા મિત્રો, હમણાં આપે સાંભળ્યું લતા મંગેશકરના સ્વરમાં ગાઈડ ફિલ્મના ગીતને. સંગીતથી સજાવ્યું હતું આ ગીતને એસ ટી વર્મને, ગીત રચના હતી શૈલેન્દ્રની. હવે સાંભળીએ ખૈયામના સંગીતથી સજાવેલ નૂરી ફિલ્મના ગીતને, સ્વર લતા મંગેશકરનો, ગીત રચના જાનનીસાર અખ્તરની.

0: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: હર રોજ સુબહ 7 બજે સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ રાત 10 બજે સુનિએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

હમસે. ત્રિશુલ ફિલ્મનું ગીત સાંભળીએ. સ્વરલતા મંગેશકર અને કિશોર કુમારનું, સંગીત ખૈયામનું, ગીત રચના સાહિર લુધિયાનવીની.

0: પર અને માણી રહ્યા છો સુરીલા ગીતોના કાર્યક્રમ સુરીલા સફરને.
1: ક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
0: અમિત કુમારના સ્વરમાં સાંભળીએ તેરી કસમ ફિલ્મના ગીતને, સંગીત RD બર્મનનું.

0: जरूर सुनिए शाम 4 बजे पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: મોહમ્મદ રફીના સ્વરમાં સાંભળીએ કાશ્મીર કી કલી ફિલ્મના ગીતને, સંગીત ઓપી નૈયરનું, ગીત રચના SH બિહારીની।

જાલસા જ ફિલ્મના ગીત સાથે જ આજનો આ કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.

0: रचना स्वयं ही घट पड़े।
1: भारतीय सेना।
2: अभी आप सुन 96.7 FM पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानुं आ अमदावाद केन्द्र छे। 7:10 થવા આવી છે। 7:10 આપ સાંભળી શકશો પ્રાદેશિક સમાચાર।
3: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે।

0: પ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ દેશમાં 6 કર્મચારી રાજ્ય વીમા પેરોનો પ્રારંભ કરાવ્યો. સુરેન્દ્રનગરમાં ઈએસઆઈ દવાખાનાનું પણ લોકાર્પણ. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે નેત્રોત્સવ વિધિ યોજાઈ. નાયબ મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ચાંદીપુરા વાયરસ અંગે રાજ્યના બાળ રોગ નિષ્ણાંત અને તબીબો માટે માર્ગદર્શિકા જાહેર કરી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે હળવા વરસાદની આગાહી. અને પુરૂષ ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 એક દિવસીય મેચની શ્રેણીનો આજે પ્રથમ મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આજે 650 કરોડ રૂપિયાના ખર્ચે દેશભરમાં 6 કર્મચારી રાજ્ય વીમા ઈએસઆઈ પહેલોનો પ્રારંભ કરાવ્યો. આ પહેલો દેશભરમાં 53 લાખ લાભાર્થીઓને આઈસીયુ અને એનઆઈસીયુ સંભાળ સહિત અદ્યતન મફત તબીબી સેવાઓ પૂરી પાડશે. આ પ્રસંગે તેમણે શ્રમ અને યુવા શક્તિને રાષ્ટ્રીય પ્રગતિના 2 સૌથી મહત્વપૂર્ણ સ્તંભ ગણાવ્યા. તેમણે જણાવ્યું, ગત દાયકામાં ઈએસઆઈસી લાભાર્થીઓને સંખ્યા 7.5 કરોડથી બમણી થઈને 15 કરોડ થઈ છે, જેનાથી દેશનું સામાજિક સુરક્ષા કવચ 19% વધીને 64% થયું છે. શ્રી માંડવિયાએ આજે સુરેન્દ્રનગરમાં ઈએસઆઈ દવાખાનું અને શાખા કાર્યાલયનું પણ લોકાર્પણ કર્યું. અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જગન્નાથ મંદિરે નેત્રોત્સવ વિધિ યોજાઈ. શ્રી જગન્નાથજી મોસાળ સરજપુરથી નિજ મંદિરે પધાર્યા હતા, જ્યાં ભગવાન શ્રી જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીના નેત્રોનું પુનઃ અંકન કરાયું. નેત્રોત્સવ બાદ ભક્તોએ ભગવાનના પ્રથમ દર્શન કર્યા હતા. આ પ્રસંગે શ્રી સંઘવીના હસ્તે મંદિરમાં ધ્વજારોહણ પણ સંપન્ન થયું. ધ્વજારોહણ બાદ તેઓ મહાઆરતીમાં સહભાગી થયા. નેત્રોત્સવ દરમિયાન ભગવાનને આવકારવા અને તેમના દર્શન કરવા ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સમગ્ર રૂટનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે નિરીક્ષણ કર્યું અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. તેમણે રૂટના સંવેદનશીલ વિસ્તાર અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ કટોકટી સેવાઓના આગોતરા આયોજન અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી. સુરક્ષા વ્યવસ્થા અંગે શ્રી સંઘવીએ જણાવ્યું, લોખંડી સુરક્ષા માટે 10 આઈજી ડીઆઈજી સહિત 30,000થી વધુ પોલીસ જવાનો, 15 એસઆરપીએફ અને 9 કેન્દ્રીય દળોની કંપનીઓને તૈનાત કરવામાં આવી છે. રથયાત્રામાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ કરાશે તેમ પણ તેમણે ઉમેર્યું.
1: સ્માર્ટ પોલીસિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે. 65,000 જેટલા શંકાસ્પદ ડેટાબેઝ સાથે એઆઈ થી પિક પોકેટર કે વોન્ટેડ ગુનેગારોને અલગ અલગ જગ્યાઓ પર આ પ્રકારના કેમેરાઓ આ વર્ષે સ્પેશિયલ ગોઠવણ કરવામાં આવ્યા છે, જેથી પાકીટ ચોરી, મોબાઈલ ચોરીની ઘટનાઓ મહત્તમ અંશે આ વખતે ઘટાડવામાં સફળતા પ્રાપ્ત થશે.
0: ઇન્ડિયન મેડિકલ એસોસિએશને રાજ્યમાં ફેલાયેલા ચાંદીપુરા વાયરસ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્યના તમામ બાળરોગ નિષ્ણાંત અને તબીબો માટે જાહેર કરાયેલી આ માર્ગદર્શિકામાં રોગના મુખ્ય લક્ષણો, વાયરસ કેવી રીતે ફેલાય છે તેમજ તેનાથી બચવા માટેના સાવચેતીના પગલાં જણાવવામાં આવ્યા છે. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાયના કરડવાથી ફેલાય છે અને ખાસ કરીને 15 વર્ષ સુધીના બાળકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે. કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં ચાંદીપુરા વાયરસ અંગે સાવચેતી અને તકેદારી માટે આરોગ્ય સંસ્થાઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ મચ્છરદાનીનો ઉપયોગ, સ્વચ્છતા જાળવવા તથા રેત, માખી અને અન્ય જીવાતોથી બચવા ખાસ ધ્યાન રાખવા અપીલ કરી છે. આશા, એએનએમ અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરો દ્વારા ગામડાઓમાં ઘરોઘર જઈ જનજાગૃતિ અને સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. જૂનાગઢના સકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે વાઘની પંજવણી મામલે વન વિભાગે 2 શખ્સની અટકાયત કરી છે. રાજકોટના પડધરીના બંને શખ્સ સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સકરબાગ પ્રાણી સંગ્રહાલયના નિયામક રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
2: સકરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે તો આ બાબતે તપાસ કરતા ઝૂ ખાતે સીસીટીવી કેમેરા જે છે અને પોલીસની જે નેત્રમ શાખા છે તેની મદદથી ગુના સબબે 2 તમોદદારને અટકાયત કરવામાં આવેલ છે અને તેઓ સકરબાગ ઝૂની મુલાકાતે આવેલ હતા અને તેમના દ્વારા વાઘની ઉજવણી કરવામાં આવેલ હતી. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ની વિવિધ કલમો હેઠળ આ કેસ બાબતે વિવિધ કલમોથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ ચેનલ એઆઈઆર ન્યૂઝ _ એબીએડી

0: ne folo kasho. સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો. જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 3ની એક બેઠક પર યોજાનારી ચૂંટણી માટે આજે ભાજપ તરફથી અકરમ કુરેશી, કોંગ્રેસ તરફથી અશરફ થઈમ અને આમ આદમી પાર્ટી તરફથી મહેબૂબ પંજાએ પોતાની ઉમેદવારી રજૂ કરી. બીજી તરફ ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર ભાજપમાંથી કાંતિલાલ વસાવા, આમ આદમી પાર્ટીમાંથી પ્રવીણ વસાવા અને કોંગ્રેસમાંથી રણજીત વસાવાએ ઉમેદવારી નોંધાવી. આ બેઠક પર આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવારના નિધન બાદ બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી યોજાઈ હતી. ખાલી પડેલી બેઠકો પર 28 જુલાઈએ મતદાન યોજાશે, ત્યારે 30 જુલાઈના રોજ મતગણતરી હાથ ધરાશે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસિરિયા દ્વારા નવનિર્મિત સિટી સ્કેન, સોનોગ્રાફી મશીન અને કોક્લિયર ઇમ્પ્લાન્ટ મોડ્યુલર ઓટીનું લોકાર્પણ કરાયું હતું. શ્રી પાનસિરિયાએ આ પ્રસંગે જુદા જુદા વિભાગોની મુલાકાતની સાથે કોક્લિયર ઇમ્પ્લાન્ટના બાળ દર્દીઓ સાથે પણ મુલાકાત કરી હતી. સોલા સિવિલ હોસ્પિટલ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરીમાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે છે. રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત વિનામૂલ્યે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આજે હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ આજે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. જોકે રાજ્યમાં હાલ સરેરાશ 25% કરતાં ઓછો વરસાદ નોંધાયો હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
1: आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अलग अलग स्थानों में. अगले 2 दिन तो दक्षिण गुजरात की जो जिलाएं हैं इसमें बारिश रहेगा, हल्का से मध्यम बरसात. भारी बरसात का कोई अभी संभावना नहीं है अगले 7 दिन तक. अभी राज्यों में जो बारिश का स्थिति है, 162 mm बारिश हुआ है, जो होना चाहिए था 217.2 mm, 25% डेफिसिट है. अभी देखिए, हमारे लिए जो वेदर सिस्टम इम्पोर्टेंट होना चाहिए, उस टाइप का जो कोई मेजर वेदर सिस्टम अभी बन नहीं रहे हैं.
0: ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી RRUની સ્કૂલ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એન્ડ સ્માર્ટ પોલીસિંગ દ્વારા આજે પોલીસ ઇમેજ અને પોલીસિંગની શ્રેષ્ઠ પદ્ધતિઓ પર એક દિવસીય કાર્યશાળા યોજાઈ, જેમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન સહિત વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના DG અને IG સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ભાગ લીધો. કાર્યક્રમમાં સંસ્થાના ઇન્ચાર્જ નિયામક રૂચિકા સિંગલાએ નાગરિક કેન્દ્રિત, ટેકનોલોજી આધારિત, ભવિષ્યલક્ષી, કાર્યક્ષમ અને અસરકારક ભારતીય પોલીસ માળખાના નિર્માણના વિઝનની રૂપરેખા આપી. કાર્યશાળામાં ભારતના પ્રતિષ્ઠિત પોલીસ અધિકારી અને નિષ્ણાંતો હાજર રહ્યા, જેમણે આધુનિક પોલીસિંગમાં તેમના અનુભવો અને શ્રેષ્ઠ પદ્ધતિઓ રજૂ કરી. ગાંધીનગરની ઈ બસ સેવાને નાગરિકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ઈ બસમાં 14 દિવસમાં 1.5 લાખથી વધુ નાગરિકોએ મુસાફરી કરી છે. મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે સુરક્ષિતા આધુનિક ઈ બસો AC અને CCTVથી સજ્જ છે. આ અંગે એક મુસાફરની પ્રતિક્રિયા સાંભળીએ.
2: હું ધમાસણાથી સરગાસણ અપડાઉન કરું છું. આ બસ GMC દ્વારા ચાલુ કરવામાં આવી છે. તેમાં ભાડું રાહત દરે લેવામાં આવે છે. તેમાં AC સુવિધા પણ સારી છે, કેમેરા છે, તેથી છોકરીઓની સેફટી પણ સારી રહે છે. આ બસમાં મુસાફરી કરવી સારી રહે છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા MyGOV ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પર પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. પુરૂષ ક્રિકેટમાં બર્મિંગહામમાં એચ બેસ્ટન ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની એક દિવસીય આંતરરાષ્ટ્રીય શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 259 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડ 258 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારત તરફથી સ્પિનર અક્ષર પટેલે 4 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે સૌથી વધુ રનમ 76 રન બનાવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ દેશમાં 6 કર્મચારી રાજ્ય વીમા પેલોનો પ્રારંભ કરાવ્યો. સુરેન્દ્રનગરમાં ESI દવાખાનાનું પણ લોકાર્પણ. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે નેત્રોત્સવ વિધિ યોજાઈ. નાયબ મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ચાંદીપુરા વાયરસ અંગે રાજ્યના બાળરોગ નિષ્ણાંત અને તબીબો માટે માર્ગદર્શિકા જાહેર કરી અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે હળવા વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: દિલ્હી लिए क्या करोगे जाके?

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. સાંભળીએ એક ગુજરાતી ફિલ્મી ગીત. ફિલ્મનું નામ છે ઢોલા મારું, સ્વર પ્રફુલ દવે અને અલકા યાજ્ઞિકનો, સંગીત મહેશ નરેશનું, ગીતરચના કાંતિ અશોકની.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. 7:50 થવા આવી છે. સાંભળીએ ગુજરાતીમાં સમાચાર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ હૈદરાબાદથી દેશભરમાં 6 અન્ય ESIC પરિયોજનાનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે ગુજરાતના ધોલેરા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ વિમાન મથકનું બાકીનું કામ 3 મહિનામાં પૂર્ણ કરી વિમાન સેવાઓ શરૂ કરાશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેમાં અનેક મોટા ફેરફારની જાહેરાત કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પશ્ચિમ એશિયાના ઘટનાક્રમ પર ભારતની સતત નજર. ભારત માલદીવ મુક્ત વેપાર કરાર માટે સંવાદના પહેલા તબક્કાની સફળ પૂર્ણાહુતિ. અને બર્મિંગહામમાં રમાતી એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા 259 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ હૈદરાબાદથી દેશભરમાં વર્ચ્યુઅલ માધ્યમથી

0: છ અન્ય ઈએસઆઈસી પરિયોજનાનો પ્રારંભ કરાવ્યો. અંદાજે 650 કરોડ રૂપિયાથી વધુના રોકાણની આ પરિયોજનાથી દેશભરના 53 લાખ લાભાર્થીઓને આઈસીયુ અને એનઆઈસીયુ સંભાળ સહિત અદ્યતન નિઃશુલ્ક તબીબી સેવાઓ અપાશે. દરમિયાન શ્રી માંડવિયાએ સનતનગર ઈએસઆઈસી હોસ્પિટલમાં 211 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલા અત્યાધુનિક આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ બ્લોકનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે શ્રમ અને યુવા શક્તિને રાષ્ટ્રની પ્રગતિના બે સૌથી મહત્વના સ્તંભ ગણાવ્યા. શ્રી માંડવિયાએ કહ્યું કે દેશમાં ઈએસઆઈસી લાભાર્થીઓની સંખ્યા બમણી થઈને 15 કરોડ થઈ છે. ગુજરાતના ધોલેરા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ વિમાનમથકની કામગીરી 80% પૂર્ણ થઈ ગઈ છે અને આગામી 3 મહિનામાં બાકીનું કામ પૂર્ણ કરી વિમાન સેવાઓ શરૂ કરાશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજારાપુ રામમોહન નાયડુએ આજે ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરિયોજનાની પ્રગતિની સમીક્ષા કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં આ જાહેરાત કરી હતી.
1: ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ન કેવલ અહેમદાબાદ યા ગુજરાત કે લીએ પર પૂરે દેશ કે લીએ હી એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હૈ. ઇસકે સાથ એક મેન્યુફેક્ચરિંગ હબ, એક ફ્યુચરિસ્ટિક ગ્રીન સિટી ઓર એક સેમી કન્ડક્ટર હબ, યે સબકે સાથ જુડતા હુઆ એક એરપોર્ટ પ્રોજેક્ટ યહાં પે હૈ. સબકો પાર કરતે હુએ કરીબ 80% ઓફ ધ વર્ક યહાં પે હમને કમ્પ્લીટ કિયા. આપ પીછે એરપોર્ટ કા હી ટર્મિનલ બિલ્ડિંગ હૈ જહાં પે 75% ઓફ ધ વર્ક કમ્પ્લીટ હો ગયા હૈ. ATC કી બાત કરે વહાં પે એન્સિલરી બિલ્ડિંગ્સ હો યા ફિર આપકે સામને જો રનવે હૈ ઓર ટેક્સી વે હૈ વો ભી 100% અભી કમ્પ્લીટ કર ચુકે હૈ.
0: શ્રી નાયડુએ એ પણ જાહેરાત કરી હતી કે વડોદરામાં એરબસના સહયોગથી બનેલા સંરક્ષણ ક્ષેત્રના પ્રથમ મેડ ઇન ઇન્ડિયા C-295 વિમાનના મેન્ટેનન્સ રિપેર માટે આ એરપોર્ટ પર ખાસ હેંગર્સ બનાવવાનું આયોજન કરાયું છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેમાં અનેક મોટા ફેરફારની જાહેરાત કરી. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું હતું કે હવે ખાતરોનું પરિવહન પરંપરાગત રીતે બંધ માલગાડીઓની જગ્યાએ વિશેષ કન્ટેનર્સમાં કરી શકાશે. તેના ઉપયોગથી સામાનના પરિવહન અને સંગ્રહ સરળ થશે અને સમગ્ર રેકને રોક્યા વગર વ્યક્તિગત કન્ટેનર મૂકી શકાય છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે દેશમાં ખાતરનું 85% પરિવહન રેલવે દ્વારા થાય છે. ફ્લાય એશના પરિવહનમાં મોટા ફેરફાર કરતા શ્રી વૈષ્ણવે કહ્યું હવે તેનું પરિવહન ખુલ્લી માલગાડીઓની જગ્યાએ વિશેષ કન્ટેનરમાં કરાશે. તેમણે કન્ટેનર નીતિ હેઠળ સંકલિત લાયસન્સ પ્રણાલી તેમજ જમીન સંપાદનની સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈન કરવા ટૂંક સમયમાં રેલભૂમિ પોર્ટલ કાર્યરત થવાની પણ જાહેરાત કરી.
2: अगर हम फ्लाई ऐश का एक अच्छा ट्रांसपोर्टेशन मैकेनिज्म बना सकते हैं तो देन वी कैन यूज फ्लाई ऐश इन इकोनॉमिक वे, सीमेंट में, प्रोडक्शन में यूज कर सकते हैं या फिर रोड कंस्ट्रक्शन या किसी दूसरे कंस्ट्रक्शन में हम काम में ले सकते हैं. अभी तक क्या चैलेंज आता था, रेल ट्रांसपोर्टेशन में जब उसको वैगन में भरते हैं तो फ्लाई ऐश बहुत फाइन होने से उसको लोड करने के टाइम में बड़ा पॉल्यूशन होता. सो दैट्स व्हाई वी ब्रॉट दिस रिफॉर्म. फ्लाई ऐश के लिए સ્પેશિયલ કન્ટેનર ડિઝાઇન
0: કર્યા છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું પશ્ચિમ બંગાળમાં વાતાવરણ અને માટી મુજબ કૃષિ વિકાસની વ્યૂહરચના તૈયાર થઈ રહી છે. રાજ્ય સચિવાલય નવાન ખાતે યોજાયેલી એક બેઠકમાં શ્રી ચૌહાણે આ વ્યૂહરચના તૈયાર કરવા કૃષિ વિશ્વવિદ્યાલય, સંશોધન સંસ્થા અને પશ્ચિમ બંગાળ સરકાર સાથે મળીને કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું. શ્રી ચૌહાણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ચીનસુરા અને માલદા સહિત 4 સ્થળ પર બટાકા અને શણના બીજની તાલીમ અને સંશોધન કેન્દ્ર સ્થાપિત કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું કે કૃત્રિમ બુદ્ધિમત્તા AI યુવાનોના કૌશલ્યને અસરકારક રીતે વધારી શકે છે. હૈદરાબાદમાં બ્રિક્સ વેપાર સંઘ ફોરમ શિખર સંમેલનમાં તેમણે સરકારની અનેક સામાજિક સુરક્ષા પહેલ પર ભાર મૂક્યો અને સ્કિલ ઇન્ડિયા અભિયાન હેઠળ અમલમાં મુકાઈ રહેલા વિવિધ કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે AI અને રોબોટિક્સ ટેકનિક સમગ્ર દેશમાં મોટો ફેરફાર લાવી રહી છે. તેમણે તમામ લોકોને નવી ટેકનોલોજીને જવાબદારીથી ઉપયોગ કરવાની પણ સલાહ આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના વરિષ્ઠ

0: નેતા રામચંદ્ર ગૌડાના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ તેમને કર્ણાટકમાં ભાજપના એક મજબૂત સ્તંભ ગણાવતા કહ્યું, તેમણે પક્ષને મોટા પાયાના સ્તર પર મજબૂત કરવા અને કાર્યકર્તાઓની અનેક પેઢીઓનું માર્ગદર્શન કરવામાં તેમનું જીવન સમર્પિત કરી દીધું હતું. કાઉન્સિલર, વિધાન પરિષદના સભ્ય અને મંત્રી તરીકે તેમનું જાહેર જીવન અતૂટ પ્રતિબદ્ધતા અને સેવાથી ભરેલું હતું તેમ પણ શ્રી મોદીએ ઉમેર્યું. ભારત પશ્ચિમ એશિયાના ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ભારતે ફરી એકવાર હોર્મુઝ સામુદ્ર ધુનીમાંથી સુરક્ષિત અને અવરોધ વિના નેવિગેશન અને વેપાર ચાલુ રાખવા હાકલ કરી છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે મંત્રાલયે ઈરાનના ડેપ્યુટી ચીફ ઓફ મિશનને બોલાવી ભારતની ઊંડી ચિંતા વ્યક્ત કરી તેમજ જે બન્યું તેની સખત ટીકા કરી છે.
1: पश्चिम एशिया में जो भी गतिविधियां चल रही हैं उस पर हम लगातार नजर रखे हुए हैं. हमारा मानना है कि स्ट्रेट ऑफ हॉर्मुज के रास्ते सुरक्षित और आजाद नौ परिवहन और व्यापार के पक्ष, जिसका हम हमेशा से बात करते रहे हैं, इससे यह सुनिश्चित किया जा सकता है कि लोगों का आर्थिक सुरक्षा, उनके ऊर्जा का सुरक्षा पूरे दुनिया में, सिर्फ भारत में नहीं पूरे दुनिया में उस पर आधारित है. और ये नौ परिवहन अगर आजाद तरीके से चलेगा तो उनकी आर्थिक और ऊर्जा सुरक्षा को सुनिश्चित किया जा सकता है.
0: શ્રી જયસ્વાલે વધુમાં કહ્યું હતું કે સંઘર્ષ ઘટાડવા બંને પક્ષે વાતચીત, સંવાદ અને રાજદ્વારીનો માર્ગ અપનાવવો જોઈએ જેથી પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરી શકાય. ભારત માલદીવ મુક્ત વેપાર કરાર માટે સંવાદનો પહેલો તબક્કો સફળતાપૂર્વક સંપન્ન થયો. આ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધનું વિસ્તરણ કરવાની દિશામાં મહત્વનું પગલું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલા આ સંવાદમાં બંને પક્ષે તમામ પાસાઓ પર યોગ્ય વિકાસ કર્યો અને ઘણા મુદ્દાઓ પર વ્યાપક સંમતિ સધાઈ છે. ભારત માલદીવનું બીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. પ્રસ્તાવિત કરારથી બજારમાં પહોંચ વધારી, રોકાણને સરળ બનાવી, વધુ આર્થિક સહકારને પ્રોત્સાહન આપી અને બંને દેશમાં સતત આર્થિક વિકાસમાં યોગદાન આપી દ્વિપક્ષીય આર્થિક અને વ્યાપારિક સંબંધને વધુ મજબૂત થવાની આશા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલ બર્મિંગહામમાં 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ રમાઈ રહી છે. પહેલા બેટિંગ કરતા ઇંગ્લેન્ડની ટીમ 258 રન પર ઓલઆઉટ થઈ ગઈ છે. ટીમ તરફથી સૌથી વધુ 76 રન જો રૂટે બનાવ્યા છે, જ્યારે લિયામ ડોસને 68 અને બેન ડકેટે 43 રન કર્યા. ભારત તરફથી સૌથી વધુ 4 વિકેટ અક્ષર પટેલે ઝડપી છે, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણા અને ગુરનૂર બ્રારે 2-2, જસપ્રીત બુમરાહ અને શિવમ દુબે 1-1 વિકેટ લીધી છે. ભારતીય ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત જસપ્રીત બુમરાહ પરત આવ્યા છે. હાલમાં મળતા અહેવાલ મુજબ ભારતીય ટીમે અત્યાર સુધીમાં 3 ઓવરમાં વિના વિકેટે 18 રન કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ હૈદરાબાદથી દેશભરમાં 6 અન્ય ESIC પરિયોજનાનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે ગુજરાતના ધોલેરા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ વિમાન મથકનું બાકીનું કામ 3 મહિનામાં પૂર્ણ કરી વિમાન સેવાઓ શરૂ કરાશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેમાં અનેક મોટા ફેરફારની જાહેરાત કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પશ્ચિમ એશિયાના ઘટનાક્રમ પર ભારતની સતત નજર. ભારત માલદીવ મુક્ત વેપાર કરાર માટે સંવાદના પહેલા તબક્કાની સફળ પૂર્ણાહુતિ અને બર્મિંગહામમાં રમાતી એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા 259 રનનો લક્ષ્યાંક આપ્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: आइए सुने कार्यक्रम हवा महल.

8 વાગીને 20 મિનિટે નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, 9 વાગે આપકે લીએ, 9:30 મિનિટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 10 વાગે છાયા ગીત,

આવતીકાલે 15 જુલાઈ 2026 બુધવાર સવારે 6:05 આપ સાંભળી શકશો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 કાર્યક્રમ અમૃત ધારા, શ્રી રામચરિત માનસ ગાન 6:35, સંગીત સરિતા 6:45.

બપોરે 12:05 મુંબઈ કેન્દ્ર પરથી યાદો કી મહેફિલ કાર્યક્રમનું પ્રસારણ થશે. 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. 1 આપ સાંભળી શકશો સુરીલા સફર મુંબઈ કેન્દ્ર પરથી. 2 ત્રિવેણી કાર્યક્રમ ગુજરાતી સુગમ સંગીત 2:35 3 સખી સહેલી તથા 4 પેટારા.

પાંચ વાગે કાર્યક્રમ સરગમ, 5:30 સુરેલી સાંજ, 6 વાગે સુરેલા સફર, 7 વાગે જયમાલા.

8 વાગે કાર્યક્રમ હવા મહલ, 8:15 ઝરોખા તથા ત્યારબાદ ચિત્રલોક નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ, 9 વાગે આપકે લીએ કાર્યક્રમ, 9:30 ફિલ્મ સંગીત, 10 વાગે છાયા ગીત, 10:30 રાત્રે ઢળતી જાય રાત આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે મુંબઈ કેન્દ્ર પરથી. શ્રોતા મિત્રો, આથી રૂપરેખા અમારા આજે, હવે પછીથી તથા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે સાંભળીએ કાર્યક્રમ ચિત્રલોક.

0: શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ આજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. 8:45 થવા આવી છે. સાંભળીએ સમાચાર સંધ્યા દિલ્હી કેન્દ્ર પરથી.
1: મુખ્ય સમાચાર. ભારતને હોર્મુઝ જળડબરૂ મધ્ય મેં સુરક્ષિત ઓર નિર્બાધ આવાજાહી કી આવશ્યકતા દોહરાઈ. ઈરાન ઓર અમેરિકા સે સંઘર્ષ કે સ્થાયી સમાધાન કે લિયે ફિર સે બાતચીત શરૂ કરને કા આગ્રહ કિયા. ભારતને કહા પાકિસ્તાન કે કબ્જે વાલે જમ્મુ કશ્મીર મેં જારી વિરોધ પ્રદર્શન પાકિસ્તાન કે દશકો સે કિયે જા રહે શોષણ ઓર મૌલિક અધિકારો કે હનન કા નતીજા. ભારત ઓર બ્રિટેન કે બીચ વ્યાપક આર્થિક ઓર વ્યાપાર સમજોતા કલ સે લાગુ હોગા. અધિકાંશ ભારતીય નિર્યાતિત વસ્તુઓ પર કોઈ શુલ્ક નહીં લગેગા. નિર્વાચન આયોગ ને હરિયાણા ઓર આંધ્રપ્રદેશ મેં મતદાતા સૂચિ કે વિશેષ ગહન પુનરીક્ષણ કાર્ય કી અવધિ 10 દિન ઓર બઢાઈ. ફીફા ફૂટબોલ વિશ્વકપ કે પહેલે સેમિફાઇનલ મેં દેર રાત ફ્રાન્સ કા મુકાબલા સ્પેન સે હોગા. ઓર બર્મિંગહમ મેં ખેલે જા રહે પહેલે એક દિવસીય ક્રિકેટ મેચ મેં ઇંગ્લેન્ડ ને ભારત કો 269 રન કા લક્ષ્ય દિયા. अब समाचार विस्तार से. भारत ने कहा है कि वो पश्चिम एशिया के घटनाक्रमों पर करीबी नजर रखे हुए है. विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने आज नई दिल्ली में होर्मुज जलडमरू मध्य से व्यापारिक जहाजों की सुरक्षित और निर्बाध आवाजाही की आवश्यकता दोहराई.
2: पश्चिम एशिया में जो भी गतिविधियां चल रही हैं उस पर हम लगातार नजर रखे हुए हैं. हमारा मानना है कि स्ट्रेट ऑफ हॉर्मुज के रास्ते सुरक्षित और आजाद नौ परिवहन और व्यापार के पक्ष, जिसका हम हमेशा से बात करते रहे हैं, इससे यह सुनिश्चित किया जा सकता है कि लोग

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતો.
3: મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના સ્વરમાં સાંભળીએ ફર્ઝ ફિલ્મના ગીતને.

0: કિશોર કુમારના સ્વરમાં સાંભળીએ કલાબાઝ ફિલ્મના ગીતને.
1: એ પ્યારા પ્યારા સમા હૈ પ્યાર કર લે,

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.